નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर हूँ छु आरजे एआर। ईश्वरे बनावेला बढ़ा जीवों माथी फक्त मानवी एकलो ज पैसा कमाय छे, पण बीजो एक पण जीव भूख्यो रहतो नथी अने मानवी क्यारे धरातो नथी। मित्रों, आ विचार एटला माटे उत्तम छे कारण के आपणे सौ पेटियो रळवा माटे कमाईए छीए अने ए धन कमाववा माटे आपणे बधा ज नियमोने नेवे मूकीए छीए, पण ए विचार आपणे करता ज नथी કે આપણા સિવાયના આ ધરાના અન્ય જીવો પણ જીવવા માટે પેટમાં કંઈક ને કંઈક નાખે છે અને એ માટે એમને કમાવવું જરૂરી નથી। આપણે માણસ છીએ, સુખ સાહેબી જે દુન્યવી છે એના માટે કમાઈએ છીએ અને એ વાત સાહજિક છે કે કમાવવું પડે, કર્મ કરવું પડે, પણ કર્મમાં ક્યારેય સિદ્ધાંતોને વે ન મૂકવા જોઈએ। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

કૃષ્ણ અને આ મોરપીછની શું વાત છે ખબર છે? એક વખત રામજીને જ્યારે વનવાસ મળ્યો ને, ત્યારે રામ ને સીતા એ વનમાં જતા હતા અને સીતા માતાને તરસ લાગી. રામજી આજુબાજુ શોધ્યું પણ ક્યાંય પાણી ન મળ્યું અને અંતે એમણે વન દેવતાને પ્રાર્થના કરી, એ વન દેવતા મને જળાશયનો માર્ગ બતાવો. અને ત્યારે એની મદદે મયુર એટલે કે મોર આવે છે અને કહે છે કે હું ઉપર ઉપર આમ ઉડતો ઉડતો જાઉં છું અને નીચે જમીન પર મારા પીછા ખેરવતો જાઉં છું અને આપ એ રસ્તે રસ્તે ચાલતા જળાશય સુધી પહોંચી જશો. પણ એ જળાશય સુધી પહોંચતા પહોંચતામાં તો મયુર છે એ પોતાના બધા પીછા ખેરવી નાખે છે અને મરણાસન્ન થઈ જાય છે. અને ત્યારે રામજી ત્યાં આવીને કહે છે કે અરે રે, તે અમારી તરસ છીપાવવા માટે થઈ અને તારું બલિદાન આપ્યું. અને ત્યારે મોર જવાબ આપે છે કે જગત આખાની તરસ જે છીપાવે છે એ ભગવાનની તરસ હું છીપાવી શકું તો એના માટે મારો જીવ પણ જાય ને તો મને કબૂલ છે. ત્યારે રામજીને વચન આપે છે કે તારું આ મારી માથે ઋણ છે, એટલે આવતો જે અવતાર આવશે ને મારો, ત્યારે હું તને ધારણ કરીશ. અને એ પછીનો જે એમનો અવતાર આવ્યો કૃષ્ણ તરીકે, ત્યારે તેમણે પોતાના મસ્તક ઉપર આ મોરપીછને સદાય એના માટે ધારણ કર્યું. તો આવો હતો આ કૃષ્ણ અને મયુરનો સંબંધ.

એક વાતચીત દરમિયાન બહુ સમય થયો હતો એ મિત્ર સાથે વાતચીત થઈ રહી હતી. વિદેશમાં વસવાટ કરે છે અને એ મિત્રએ મને બહુ સુંદર વાત કરી તેની અને એક બીજા મિત્ર સાથે. એને એમ કહ્યું કે રૂપ અને રૂપિયાનો ઘમંડ ક્યારેય ન કરવો જોઈએ. રૂપ એટલે કે સુંદરતા અને રૂપિયા એટલે કે આપણી આર્થિક પરિસ્થિતિ, એનો ઘમંડ ક્યારેય ના કરવો જોઈએ. થાય ને તો આ વાત યાદ કરી લેવી જોઈએ, કેમ કે ગરીબી અને બીમારી એ ક્યારેય કોઈને પૂછીને નથી આવતી અને એનો કોઈ સમય નક્કી નથી આવતો. આવવાનો કોઈ માર્ગ કે પછી કોઈ રસ્તો કે કોઈ દિશા કે કોઈ સંકેત પણ નથી આવતો. બહુ ઉમદા વાત છે મિત્રો, આપણે સૌએ પણ ધ્યાન રાખવી જોઈએ. અમીર હોવ અને અમીર બનવું એ વાત અલગ છે,

પણ એ અમીરીનો અહેસાસ તમે કરો ત્યાં સુધી ઓકે, બીજાને કરાવો ત્યારે એ ઘમંડ ન થવો જોઈએ. અને એવી જ રીતે સુંદરતાની વાત છે, તમારી સુંદરતા તમને લાગે ને તમારા પ્રિય પાત્રને, બીજા માટે તે સુંદર છે કે નહીં એ વિચાર કરીને આપણે એ સુંદરતાનું અભિમાન પણ ન કરવું જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: सर्व धर्मान परित्यज्य मामेकम शरणम व्रज। અત્યારની આ જનરેશન છે ને એ તર્કમાં બહુ માને છે, કોણ જવાબદારી લેશે એવો પ્રશ્ન કરે તો આજથી 5000 વર્ષ પહેલા શ્રી કૃષ્ણએ છાતી ઠોકીને કુરુક્ષેત્રના યુદ્ધની અંદર કહ્યું હતું કે આવી જાઓ મારા શરણમાં અને જુઓ હું તમને પરમ આનંદની કક્ષા સુધી પહોંચાડું છું કે નહીં। અનેક મહાન પુરુષો છે એ આ ગીતાજીના અભ્યાસ દ્વારા ખૂબ આગળ આવેલા છે। ગીતાજી એ કોઈ ધર્મ ગ્રંથ નથી, એ જીવન જીવવાની જડીબુટી છે। સાધુ સંત કે કોઈ પણ વ્યક્તિ સમાજનો હોય એ બધાને સ્પર્શે છે। ઘણી બધી સમસ્યાઓ છે આપણા જીવનની અંદર, તો આ બધી જ સમસ્યાઓનું નિરાકરણ છે એ માત્ર ને માત્ર આ ગીતામાં મળે છે। ગીતા છે એ જીવન જીવવાની જડીબુટી છે। વેદ પુરાણ ઉપનિષદ આ બધાનો અભ્યાસ કદાચ આપણાથી ન થઈ શકે, પણ એ બધાનો સાર છે એ ગીતામાં છે। તો આવી આ ગીતા છે એને સંવિધાનમાં પણ સ્થાન આપવામાં આવેલું છે। આજે પણ કોર્ટની અંદર ગીતા ઉપર હાથ રાખી અને શપથ લેવડાવાય છે। તો આવી આ ગીતા છે આપણા બધાના ઘરમાં સહજ સુલભ છે, પ્રત્યેક હિન્દુના ઘરમાં આ ગીતા હોવાની છે। તો આપણે શા માટે એનો લાભ ન લઈએ? તો આપણે બધા સાથે મળી અને આ ગીતા છે એનું પઠન કરીએ, મનન કરીએ અને આપણે એને આપણા જીવનમાં અપનાવીએ। જય શ્રી કૃષ્ણ।
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM।

એક વખત નારદ મુનિ પોતાની વીણા વગાડતા વગાડતા જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા અને એમણે જોયું કે એક વૃક્ષની નીચે એક સાધુ છે ને, એ સાધના કરી રહ્યો. જેવા એને નારદજીને જોયા તો પૂછ્યું કે તમે પરમાત્મા પાસે જાઓ છો? તો તમે એમને પૂછી લેજો કે મારી મુક્તિને કેટલો સમય બાકી છે. નારદજી હસ્યા કે ભલે. હવે થોડે દૂર પાછા આગળ ગયા તો એક વૃક્ષની નીચે એક યુવાન પોતાનો એક તારો વગાડતો વગાડતો પોતાના નિજાનંદમાં મસ્ત રહીને નાચતો હતો. તો સામેથી નારદજીએ પૂછ્યું કે ભાઈ તારા માટે કઈ પૂછતો આવું પરમાત્માને? પેલા યુવાન તો જાણે કઈ સાંભળ્યું જ નથી ને પોતાના જ નૃત્યમાં એ મગ્ન રહ્યો. નારદજી તો ભગવાન પાસે જાય છે અને ત્યાંથી પાછા આવે છે. ત્યારે પેલા સાધુને કહે છે કે જો મેં પરમાત્માને પૂછ્યું છે અને એમણે કહ્યું છે કે તમને હજુ 3 જન્મ લાગશે. અને પેલો બૂઢો સાધુ એને તો શાસ્ત્રો ફેંકી દીધા, માળા ફેંકી દીધી, કમંડળ ફેંકી દીધી, આ તે કેવો અન્યાય, હજી 3 જન્મ? નારદજી તો આગળ ચાલવા લાગ્યા. પેલા યુવાન પાસે આવ્યા. પેલા યુવાનને કે તે તો મને નહોતું કહ્યું પણ મેં તારા વતી પરમાત્માને પૂછ્યું છે અને પરમાત્માએ કહ્યું છે કે એ યુવાન જે વૃક્ષ નીચે નૃત્ય કરે છે ને, બસ એ વૃક્ષના જેટલા પાંદડા છે ને એટલા જન્મ એના બાકી છે. પેલો યુવાન તો ખુશ થઈ ગયો. અરે આખી દુનિયામાં કેટલા બધા વૃક્ષો ને કેટલા બધા પાંદડા, એની બદલા એક જ વૃક્ષ ને એના જ પાંદડા, બસ એટલા જ? અરે તો પામી ગયો. અને બરાબર એ જ ક્ષણે એ યુવક છે એ મુક્તિ પામી ગયો. એટલે ધીરજ તમારામાં હોય તો તમે ગમે તે ગમે ત્યારે ગમે તે પડે

માનવ જીવનમાં વ્યક્તિ જે કંઈ વિચારે છે તેવું તેના જીવનમાં બનતું હોય છે. જેવા જેના વિચારો અને કલ્પનાઓ તેવા તેના કાર્યો અને પરિણામો હોય છે. નેપોલિયન બોનાપાર્ટની અનેક વાતો તમે સાંભળી હશે, વાંચી હશે. તે કેવું વ્યક્તિત્વ હતું કે જેમનામાં નિર્ભયતા, અડગતા, આત્મવિશ્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ, નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો. તેમણે કહેલું કે અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી. અને આ વાત પરથી આપણે પણ એ જ શીખ મેળવવી જોઈએ કે કોઈ પણ કાર્ય અઘરું નથી હોતું, એ કાર્ય કરવા માટેની ધગશ આપણામાં હોવી જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આજુબાજુ જ્યારે સંસારમાં જોતા હોઈએ ને કે પછી આપણા જીવનના ઘટનાક્રમમાં ભૂતકાળને, ત્યારે એ વાત સમજાય છે કે વ્યક્તિ અમસ્તું જ નિખરતું નથી, વ્યક્તિ અમસ્તું જ નથી નિખરતું. સમય, સંજોગ અને સમાજ એને ખૂબ તબિયતથી ઘા કર્યા હોય છે, એની પરીક્ષાઓ લીધી હોય છે, અને એ કસોટીમાંથી એ સફળ થયો એવું પણ જરૂરી નથી, પણ ચોક્કસથી એ કસોટીઓ એને પાર તો કરી જ હોય છે. અને એટલે જ પછી જ્યારે એ વ્યક્તિત્વને આપણે જોઈએ, આપણે એ વ્યક્તિનો સહવાસ માણતા હોઈએ, ત્યારે આપણને એવું લાગે છે કે તે પોતાની મસ્તીમાં જ જીવે છે. અને હું તો કહીશ કે પોતાની મસ્તીમાં જીવતા વ્યક્તિને કોઈની પણ વાહવાહની જરૂર પડતી નથી, પછી એને કોઈ પણ પ્રકારની પ્રશંસાની જરૂર પડતી નથી. આ સુંદર મજાના શબ્દો જાણે શબદ હોય ને એવો અહેસાસ કરાવે છે. ચાલો આપણા જીવનને પણ શબ્દો થકી વર્ણવાની જગ્યાએ શબ્દના ઉદાહરણ બનાવીએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: સર્વ કાર્યોનું જનક વિચાર છે. વિચારશૂન્ય માણસ વિનાશ નોતરે છે અને વિચારશીલ માણસ વિકાસ. આવી વિચારશીલ વ્યક્તિઓ જ દુનિયા પર રાજ કરતી હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

મહાભારતમાં જેમ અર્જુને તેની કુશળતા, કૌશલ્યો, મહાવરો અને અડક આત્મવિશ્વાસ થકી લક્ષ્યવેધ કરેલ, તે જ રીતે વર્તમાન જગતમાં પણ અનેક નર નારીએ અપેક્ષિત લક્ષ્ય વેધ્યા છે. લક્ષ્ય પ્રાપ્તિ હી લક્ષ્ય ના એકમાત્ર વિચાર સાથે અનેક લોકો આ દુનિયામાં પોતાનું ધારેલું કામ પાર પાડી શક્યા છે. આવા સ્વપ્ન સોદાગરોનો એક જ સંદેશ હોય છે, સપના હંમેશા મોટા જુઓ, નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. નિશાન પ્રાપ્તિની પથમાં નિષ્ફળતા આવે તો તેને જોરથી લાત મારીને તેમાંથી પાઠ જાણીને આગળ વધી જાઓ. નવો દિવસ નવો પડકાર, ઝઝૂમો અને સફળ થાઓ. આ સંદેશને જીવનમાં ઉતારી ચોક્કસ લક્ષ્ય બનાવી તેને પ્રાપ્ત કરવા વીર યોદ્ધાની જેમ ઝઝૂમી છેલ્લે લક્ષ્ય વેધ કરી સફળતાનું મીઠું મધુરું સ્વાદ ચાખી શકનારી વ્યક્તિઓમાંનું એક વ્યક્તિત્વ બનો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

નમતાની સૌ કોઈ રીચ, નમતાની બહુમાન, સાગરની નદીઓ ભજી છોડી ઊંચા સ્થાન, નમ્યું તે સૌને ગમ્યું, સોનું નરમ હોય છે.

0: એટલે તેનું મૂલ્ય પણ વધારે હોય છે અને તેમાંથી જુદા જુદા પ્રકારના આભૂષણો તૈયાર થઈ શકે છે. તેને જે ઘાટ આપવું હોય તે આપી શકાય. જ્યારે બીડ કઠણ અને અક્કડ હોય છે તેને ઘાટ આપવા જતાં તે તૂટી જાય છે. આવું જ માણસનું પણ છે. કેટલાક માણસો સોના જેવા નરમ હોય છે, જેમની સમાજમાં કિંમત અંકાય છે અને તે બધાને પ્રિય બને છે. જ્યારે કેટલાક લોકો બીડ જેવા બરડ હોય છે, તેઓ સમાજમાં પોતાના અક્કડ સ્વભાવને કારણે અપ્રિય બની બેસે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતામૃતમ. આપણે આ પ્રસારણમાં ગીતાના 8મા અધ્યાયના અંત તરફ છીએ. ગીતાના 8મા અધ્યાયની અંદર લગભગ અડધો ભાગ આપણે એ જોયો કે મનુષ્ય પોતાના જીવનની અંદર પોતાના કર્તવ્ય કર્મો કરીને અંતે જતાં પ્રાણ પ્રયાણ પછી મોક્ષની ગતિને પ્રાપ્ત કરે તો ક્યારે પ્રાપ્ત કરે, કેવી રીતે પ્રાપ્ત કરે. દર્શનોએ જે જુદા જુદા રસ્તા બતાવ્યા છે, બધા જ દર્શનો માણસનું અંતિમ ઉપાદેય શું, પ્રાપ્ત શું કરવાનું છે, તો એની વાત કરતી વખતે મોક્ષની વાત કરે છે.

અને મોક્ષનો સાદો સીધો અર્થ આપણે એવો કર્યો છે ગીતાને આધારે કે જે આ સંસારની અંદર સંસરણની પ્રક્રિયા ચાલે છે, એક શરીરમાંથી બીજા શરીરમાં, બીજા શરીરમાંથી ત્રીજા શરીરમાં. આપણે વારંવાર કહ્યું છે, ફરી એક વખત કહીએ તો પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી

પુનરપી માસ પુનરપી વર્ષમ આ ચાલ્યા કરે છે, અને એ ચાલ્યા કરે છે એની અંદર જ આપણે રહેવાનું અને પછી મોક્ષને પ્રાપ્ત કરવાનો સાદો રસ્તો એ બતાવ્યો કે એમાં રહીને એ શરીર જેટલા જેટલા ભાવો સાથે સંકળાયેલું છે એનાથી નિર્લેપ બનીને કર્મ કરતા કરતા અંતે ચિત્તને બધા વિષયોમાંથી ખેંચી લઈને કેવળ એક માત્ર ઈશ્વરની અંદર મનને સ્થિર કરીને જો પ્રાણ છોડે તો એ મોક્ષને પ્રાપ્ત કરે, પરમ ગતિને પ્રાપ્ત કરે, પરમ પદને પ્રાપ્ત કરે વગેરે વગેરે આપણને કહ્યું છે. અને એટલે અહીંયા છેલ્લે જતા કહે છે કે બે ગતિ છે, બે માર્ગ છે, બે કાલ છે, કયા? શુક્લ અને કૃષ્ણ. શુક્લ એટલે તેજસ્વીતા, કૃષ્ણ એટલે તમસ નો પ્રભાવ. વાત કરતી વખતે આપણે જોયું હતું કે દિવસ 24 કલાકનો ગણીએ તો એની અંદર જે વખતે સૂર્યનો પ્રકાશ મળી રહ્યો છે ત્યારે એ પ્રકાશનો સમય છે, જ્યોતિનો સમય છે, અને પ્રકાશ નથી મળતો ત્યારે રાત્રિનો સમય છે. દિવસ અને રાત, શુક્લ અને કૃષ્ણ. મહિનો લેવા જઈએ ત્યારે જે વખતે ચંદ્રમા તમસની અંદર પણ પ્રકાશ પામતો જાય છે ધીમે ધીમે, રાત્રિ અંધકાર વાળી જે છે એ પણ ક્રમે ક્રમે પૂર્ણિમા આવે ત્યારે ચંદ્ર પૂરો પ્રકાશમાન હોય, તો એ પ્રકાશની જે ગતિવાળો પક્ષ છે અને આપણે શુક્લ પક્ષ કહીએ છીએ, અને ત્યાંથી શરૂઆત થાય એ કપાવા માંડે અને અંધકાર તરફ જાય એને આપણે કૃષ્ણ પક્ષ કહીએ છીએ. એવી રીતે વર્ષની વાત કરતી વખતે કરી કે જે વખતે સૂર્ય આપણા તરફ નજીક આવે છે અને આપણે ઉત્તરાયણ કહીએ છીએ, અને સૂર્ય આપણાથી નીચે જાય છે દક્ષિણ તરફ જાય છે તેને આપણે દક્ષિણાયન કહીએ છીએ. તો સૂર્ય એ પ્રકાશનો પુંજ, તેજનો પુંજ, અગ્નિનું પ્રતીક. પ્રકાશના માર્ગે જઈએ એટલે મોક્ષ, અંધકારના માર્ગે જઈએ એટલે સંસારની જે પ્રતિનિવર્તનની નિવર્તનની પાછા ફરવાની જે પ્રક્રિયા ચાલે છે એ ચાલુ ને ચાલુ રહે. આવર્તનો જેને કહીએ ને, આ આવર્તનો કૃષ્ણ ગતિમાં ચાલુ રહે છે, શુક્લ ગતિમાં અટકી જાય છે. સારો યોગી પણ ઉત્તમ કર્મો કરતી વખતે પણ એને જો કૃષ્ણ માર્ગ પ્રાપ્ત થઈ ગયો તો એ કૃષ્ણ માર્ગ એને આવર્તનમાંથી બહાર નીકળવા નહીં દે. કામ તો સારા કરે પણ છતાંય એનું આવર્તન ચાલુ છે, ફરી પાછું સૃષ્ટિમાં આવવું અને ફરી પાછું મૃત્યુ પામ્યા પછી ફરી પાછું કોઈને કોઈ રીતે જીવ સૃષ્ટિમાં આવી જવું. આ આવર્તન પુનરાવર્તન એની અંદરથી મુક્ત થાય શુક્લ ગતિમાં, એની આપણે ગઈ વખતે વાત કરી હતી. કૃષ્ણ માર્ગની વાત કરે છે. ધૂમો રાત્રિસ્તથા કૃષ્ણઃ ષણ્માસા દક્ષિણાયનમ તત્ર ચંદ્રમસં જ્યોતિર યોગી પ્રાપ્ય નિવર્તતે. તો પેલો યોગી જે કર્મયોગી છે, જે નિર્લેપ છે, અને બીજો જે છે એને કંઈક ને કંઈક કંઈક ને કંઈક રહી ગયું છે એવો જે છે, અથવા તો કામ્ય કર્મો કર્યા છે, ઉત્તમ કર્મો હોય તો પણ કામ્ય કર્મો કર્યા છે એવો પણ યોગી છે. તો એના માટે કયા શબ્દો વાપર્યા? ધૂમઃ. ગમે એટલો પ્રકાશ હોય પણ ધુમાડો આપણી આંખને આજી નાખતો હોય તો આપણે સાચી વસ્તુને જોઈ શકીએ નહીં. ધૂમઃ રાત્રિઃ તથા કૃષ્ણઃ. ધુમાડાથી આંખો અંધારું છવાઈ જાય આંખોમાં એટલે પ્રકાશની ગતિ અટકી જાય, અથવા

દિવસની વાત કરીએ તો આપણે આગળ વાત કરી એ પ્રમાણે દિવસ પ્રકાશ અને રાત્રિ અંધકાર. તો રાત્રિ પક્ષની વાત કરીએ તો શુક્લ પક્ષ ને કૃષ્ણ પક્ષ, તો કૃષ્ણ પક્ષ. અને વર્ષની વાત કરીએ તો દક્ષિણાયનના છ માસ આમ કૃષ્ણ માર્ગ છે, તમસનો માર્ગ છે, અંધકારનો માર્ગ છે. એ અંધકારના માર્ગ ઉપર તંત્ર ચાંદ્રમસમ જ્યોતિર, ત્યાં પણ જ્યોતિ તો ખરું પણ ચાંદ્રમસમ જ્યોતિ, ચંદ્રમાનું જ્યોતિ છે, પેલું અગ્નિનો જ્યોતિ હતો આ ચંદ્રમાનું જ્યોતિ છે. તે માર્ગે ચાલીને તે કામ્ય કર્મ કરનારો, સકામ કર્મ કરનારો જે યોગી છે તે એનું પ્રતિનિવર્તન ચાલુ રહેશે, એની પેલું ચક્ર ચાલુ રહેશે. આપણે રેંટની વાત કરી ને કે રેંટ ફરતો ફરતો નીચે જાય, પાણી ભરે, ઉપર આવે, ઠલવાય, ફરી પાછું નીચે જાય, ફરી પાછું પાણી ભરે, આ ચક્ર એના માટે ચાલુ રહે છે. કૃષ્ણ માર્ગે ગયો, ચક્ર ચાલુ. શુક્લ માર્ગે ગયો, ચક્ર અટકી ગયું. એક પ્રકાશનો માર્ગ છે, એક અંધકારનો માર્ગ છે, એક જ્યોતિનો માર્ગ છે, એક તમસનો માર્ગ છે. તો તમસના કાળે ગયો તો એ શું કરે છે, મુક્તિના માર્ગથી અલગ પડી જાય છે, એનું પુનરાવર્તન શરૂ થાય છે. એટલે આપણે એક વાત કહીએ છીએ કે જે વખતે ભીષ્મ પિતામહ એ બાણશૈયા ઉપર હતા, આખું શરીર બાણથી છેદાઈ ગયેલું અને શૈયામાં તો સુવાનો સવાલ જ નહોતો, બધા બાણ જ બાણ હતા, અને તોય એ પોતાના પ્રાણને આ શરીરમાંથી મુક્ત થવા દેતા નહોતા. એમણે એમ કહ્યું કે ઉત્તરાયણ થવા દો, પ્રકાશનું પર્વ આવવા દો, અંધકારમાં મારે જવું નથી, તમસના માર્ગ ઉપર ચાલવું નથી. એટલે ઉત્તરાયણ થાય પછી મારા પ્રાણ જશે, પછી મારો જીવ જશે, અને પછી ફરી આવવાનું નથી મારે. આ ભીષ્મ પિતામહની જે વાત છે એ પણ આ રીતે પ્રતીકાત્મક છે. પ્રકાશનો સમય, પ્રકાશનો માર્ગ, પ્રકાશનો કાલ, પ્રકાશની ગતિ, જ્યોતિનો માર્ગ, જ્યોતિની ગતિ, એ તેજની ગતિ છે, અને એ પરમપદને પ્રાપ્ત કરવા તરફ લઈ જાય છે. અને અન્યથા સારા કર્મો હોય તો પણ આવર્તન તો ચાલુ રહે છે, કારણ કે સારા કર્મની અંદર પણ કામનાઓ શેષ છે, સકામ કર્મ કર્યા છે. તો આ બે માર્ગ થયા, શુક્લ માર્ગ અને કૃષ્ણ માર્ગ. એના માટે ગીતાએ શબ્દ વાપર્યો શુક્લ કૃષ્ણ ગતિ, બે પ્રકારની ગતિઓ કહી. શુક્લ કૃષ્ણ ગતિ હે તે જગત શાશ્વતે મતે એકયા યાત્યનાવૃત્તિમ અન્યયા વર્તતે પુનઃ. આ બે ગતિ શાશ્વત ગતિ છે, શાશ્વત એટલે કાયમી, નિત્ય. આ બે છે જ તમારા માટે, કાં તો આમ જાઓ ને કાં તો આમ જાઓ, એટલે બે રસ્તા છે, એક સકામ કર્મનો ને એક નિષ્કામ કર્મનો. સાવ સીધી વાત છે, આ બે રસ્તા છે એટલે બે ગતિ છે, બે કાલ છે. એકમાં ચાલીને મોક્ષને પ્રાપ્ત કરાય છે, બીજામાં ચાલીને પુનરાવર્તનને પ્રાપ્ત કરાય છે. તો એ કહે છે કે શુક્લ કૃષ્ણ ગતિ એતે, આ બે ગતિ, આ બે માર્ગ કેવા છે, શાશ્વત છે. તમારા હાથમાં ક્યાં જવું એ છે, માર્ગ બનાવવો તમારા હાથમાં નથી. તમારે કયા માર્ગે જવું, કયા કાલે જવું, એ તમારે નક્કી કરવાનું છે. જેમ ભીષ્મ પિતામહે નક્કી કર્યું કે ઉત્તરાયણ આવશે પછી હું જઈશ, કારણ કે પ્રકાશનો કાળ આવ્યો.
એમ તમે નક્કી કરી શકો કે જ્ઞાનના માર્ગે જવું

જ્ઞાન સિવાયના માર્ગે જવું છે. શુક્લ કૃષ્ણે ગતિ યેતે જગત શાશ્વતે સ્થિતે. શાશ્વત આ બે ગતિઓ છે, એ કયા? એમાંની એક ગતિ એટલે શુક્લ ગતિ, શુક્લ માર્ગ, એના ઉપર ચાલવાનું થયું તો મોક્ષ. એકયા યાતિ અનાવૃત્તિમ અન્યયા આવર્તતે પુનઃ. એક ગતિથી જો શરીરને ત્યાગ્યા પછી ચાલવાનું થયું તો ફરી પુનરાગમન નથી, પછી તો પરમપદને પ્રાપ્ત કરી ગયા, પછી પુનરપી જન્મ પુનરપિ મરણમ નથી, પછી તો મોક્ષ. અન્યયા પણ બીજા માર્ગે ચાલ્યા તો આવર્તતે પુનઃ, ફરી પાછા આવે છે, ફરી પાછા કામ શરૂ કરે છે, ફરી પાછા આવે છે, ફરી પાછા કામ શરૂ કરે છે. તો એક માર્ગે તમે આ સમગ્ર ચક્રની અંદરથી મુક્ત થઈ શકો છો અને બીજા માર્ગે આ ચક્રનો એક ભાગ બનીને રહી જાઓ છો. એટલે ધ્યાન રાખજો કે તમારે કયા માર્ગે, કયા કાળે, કયા એમાં જવું છે, શુક્લમાં કે કૃષ્ણમાં, તેજસ્વિતામાં કે તમસમાં, અંધકારમાં કે પ્રકાશમાં. આ બે ગતિ તમારા માટે છે. નૈતે શ્રુતિ પાર્થ જાનન યોગી મુહ્યતિ કશ્ચન. આ બે શ્રુતિ માર્ગો, આ બે ગતિ, ગતિના માટે શ્રુતિ શબ્દ વપરાયો છે. આ બે શ્રુતિ, આ બે માર્ગને જો જાણી લીધા તો પછી કોઈ યોગી મુહ્યતી કશ્ચન ન. યોગીએ જો આ બે શુક્લ કૃષ્ણ ગતિને જાણી લીધી તો પછી એને મોહનું આવરણ રહેતું નથી, ન મુહ્યતે, પછી એને મોહનું આવરણ રહેતું નથી. બે જાણી લીધું, બેનું જ્ઞાન થયું તો પછી મારે કયા માર્ગે જવું છે એ બાબતમાં કોઈ મોહ નથી, કોઈ દ્વિધા નથી, કોઈ સંશય નથી. જો સંશય હોય તો મોહ છે, મોહ હોય તો સંશય છે. પણ આ બે ગતિને જાણી લીધી તો યોગી પોતાની ગતિ નિશ્ચિત કરી શકે છે કે મારે આ માર્ગે જવું છે, પરમપદને પ્રાપ્ત કરવા તરફ જવું છે, કે અહીંયા ફરી પાછા આવવું છે. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે. અને ફરીને ફરી આ સંસારમાં આવીને ઈશ્વરની ભક્તિ જ કરવી છે તો એ પણ એના માટે માર્ગ છે, એ પણ સ્પષ્ટ છે પોતાના પેલામાં ગતિમાં. તો કરવાનું શું છે કે આ બે ગતિને સરખી રીતે એક વખત જાણી લેવી જોઈએ. જેણે જાણી એનો મોહ ખતમ, એ પછી ન મોહ્યતી, એને પછી મોહ શેષ રહેતો નથી. એને પોતાનો રસ્તો નિશ્ચિત થઈને દેખાય છે કે આ રસ્તે મારે ચાલવાનું છે, આ ગતિ મારે પ્રાપ્ત કરવાની છે. ક્યારે? મૃત્યુ પછી પણ આ ગતિ મને યોગ્ય જગ્યાએ લઈ જશે. આ જે જાણી લે છે તેને પછી દ્વિધા રહેતી નથી. તસ્માત તેથી અર્જુનને કહે છે કે હે અર્જુન, આ વસ્તુ તું સમજ. અને તસ્માત સર્વકાલેશુ યોગ યુક્તો ભવ અર્જુન. અર્જુન તું બધા જ કાળમાં, બધા જ સમયમાં, એટલે જ્યારે તું જે પ્રકારે જ્યાં જે કંઈ કર્મ કરી રહ્યો છે તે વખતે આ જાગૃતિને રાખ. તું ખાય છે, પીએ છે, સૂવે છે, ઊંઘે છે, લડે છે, જે કંઈ કરે છે તે વખતે સર્વ બધા જ

કસન સર્વેશુ કાલેશુ, બધો જ સમય આ ધ્યાન રાખ કે તારું ચિત્ત ક્યાંક આડું અવળું થતું નથી ને, આ સ્પષ્ટ જે છે એ માર્ગ તારો છે. તસ્માત સર્વેશુ કાલેશુ યોગ યુક્તો ભવ. આ જે યોગ માર્ગ છે એ યોગ માર્ગ થી જોડાયેલો તું બની રહેશ. ક્યારે બની રહે? બરોબર, ભગવાન નું ભજન ક્યારે કરીશું? તો કે હવે હજી તો સમય છે, મૃત્યુ આવશે ત્યારે આપણે ભગવાન નું ભજન કરીશું. તો મૃત્યુ તો ગમે ત્યારે આવી જશે, કોઈ પણ ક્ષણે આવી જશે. એની તમે રાહ નહીં જોઈ શકો કે એને તમે, તમારી પાસે એટલી તાકાત નથી કે ભીષ્મ પિતામહની જેમ તમે મૃત્યુને પણ કહી શકો કે થોભી જા. સર્વકાળ સર્વેશુ કાલેશુ, બધો જ સમય, એટલે જાગતા કે ઊંઘતા પણ યોગી ભવ, યોગ યુક્ત ભવ, યોગ યુક્ત થા. તારા ચિત્તને સંપૂર્ણ પ્રકારની કામનાઓથી ખેંચી લઈને ઈશ્વર સાથે જોડાયેલું ચિત્ત હોય એવી સ્થિતિને પ્રાપ્ત કર. આગળ કહ્યું તું કે એક આકારને યુદ્ધસ્વ અને યુદ્ધ પણ કર. અહીંયા એમ કહ્યું કે સર્વેશુ કાલેશુ, બધો જ સમય, બધું જ કામ કરતા કરતા જો તારે મોક્ષના માર્ગે જવું હોય, જો તારે પરમ પદને પ્રાપ્ત કરવું હોય, જો તારે મને પ્રાપ્ત કરવો હોય, કારણ કે તને અધિકારી જોઉં છું, બીજાઓને તો હજી વાર છે, તું અધિકારી છે, તું મને પ્રાપ્ત કરી શકે એમ છે, તો સર્વેશુ કાલેશુ, બધો જ સમય તું યોગ યુક્તો ભવ અર્જુન. અને આ બધાનો હવે જો જાણી લીધું તો શું થવાનું છે એની વાત છેલ્લા 28મા શ્લોકમાં કરે છે. વેદેશુ યજ્ઞેશુ તપસ્સુ ચૈવ દાનેશુ યત પુણ્યફલં પ્રદિષ્ટમ અત્યેતિ તત્સર્વમિદં વિદિત્વા યોગી પરમ સ્થાનમ ઉપૈતિ ચાદ્યમ. બહુ સહેલું છે. વેદેશુ સર્વેશુ યજ્ઞેશુ તપસ્સુ દાનેશુ યત પુણ્ય ફલમ પ્રદિષ્ટમ. તમે જે કર્મ કરો છો અને સારા કર્મો કરો છો તો એનું પુણ્ય ફળ પણ છે. જે તે જગ્યાએ જે તે શાસ્ત્રની અંદર એના આદેશો કરેલા છે કે આ કર્મ કરવાથી તમને પુણ્ય થાય છે, આવું પુણ્ય થાય છે. વેદમાં, યજ્ઞમાં, તપમાં, દાનમાં, આ બધું કરવાને કારણે જે પુણ્ય ફળ કહેવામાં આવ્યું છે સર્વમ ઇદમ અત્યેતિ, એ બધાથી પાર થઈ જાય છે, એ બધાથી ઉપર ચાલ્યા જાય છે, અત્યેતિ અને ઓળંગી જાય છે. આ બધા પુણ્યો તો સાધારણ રસ્તાઓ છે. એક પુણ્યફળ પ્રાપ્ત કર્યું, આ પુણ્યફળ અને પૈસા એનામાં કંઈ બહુ મોટો ફરક નથી. તમારી પાસે ઘણા પૈસા છે, તમે લઈને 5-star હોટલની અંદર ગયા, ખર્ચાઈ ગયા એટલે પાછા આવ્યા. આ પુણ્યફળનું આવું છે કે તમારા ખિસ્સામાં લઈને ગયા પુણ્ય, તે પ્રકારના સુખો પ્રાપ્ત કર્યા. અને તે પ્રકારના સુખો ક્યાં સુધી પ્રાપ્ત કર્યા? જ્યાં સુધી ખિસ્સામાં પેલું પુણ્ય ફળ હતું ત્યાં સુધી. એને તો ઓળંગી જવું પડે. આ પુણ્ય ફળને મર્યાદાઓ છે, એને સીમાઓ છે, એને અતિ તત્વ છે, અતિરેક છે. અને એ બધા પુણ્ય ફળો કેવા હોય છે? સાપેક્ષ છે, કશાકની અપેક્ષા એ છે, સાપેક્ષ છે. એ બધું જ આજે જ્ઞાન આપણે કહ્યું, એ જો જ્ઞાન એક વખતે તને પ્રાપ્ત થયું, ઇદમ વિદિત્વા, આ જો જાણી લીધું તો શું થાય છે? આ બધા ફળો અત્યેથી ઓળંગી જવાય છે. આ બધા પુણ્ય ફળોથી ઉપર, એને ઉલ્લંઘીને, એની પેલી પાર, એનાથી આગળ પહોંચી જવાય છે. આ બધા આપણે કરીએ છીએ, સજ્જનો આ બધું કરે છે. વેદેશુ યજ્ઞેશુ તપસ્સુ, યજ્ઞમાં, વેદમાં કહેલા યજ્ઞોથી પ્રાપ્ત થનારા, તપશ્ચર્યા કરીને મેળવેલા, દાનેશુ દાન ધર્મ કરીને કરેલા, આ બધા જે પુણ્ય ફળો જેને પોતપોતાના અતિરેક છે તે પ્રાપ્ત કર્યા હોય,

ને આ જ્ઞાનનો માર્ગ છે એ અત્યેતી, એનાથી એને ઓળંગી જાય છે, એ બધી મર્યાદાઓથી પર છે. કેમ કે પરમ સ્થાનમ ઉપૈતિ ચાદ્યમ, એ જ્ઞાન જેને પ્રાપ્ત કર્યું છે એ યોગી આ બધા પુણ્ય ફળોથી ઉપરવટ જઈને, આ બધા પુણ્ય ફળોની પાર જઈને શું કરે છે? આદ્યમ સ્થાનમ ઉપૈતિ, આદ્ય સ્થાન, મૂળ તત્વ જે છે ઈશ્વર પરમાત્મા પરમ પુરુષ પરમ ગતિ પરમ પદ મોક્ષ મુક્તિ એને પ્રાપ્ત કરી લે છે. એટલે યોગી પરમ સ્થાન ઉપૈતિ, આજે યોગી છે તે પરમ સ્થાનને પ્રાપ્ત કરે છે. પેલા સમર્યાદ સ્થાનને પ્રાપ્ત કરતો નથી. સમર્યાદ એટલે જેની લિમિટ છે, જેને મર્યાદા છે, જેને સીમા છે. આટલું પુણ્ય કર્યું આ પ્રાપ્ત કરો, પર્જન્ય યજ્ઞ કર્યો સરસ મજાનો યજ્ઞ થયો, પર્જન્ય વરસાદ આવશે, પણ વરસાદ આવશે એ જ એનું કામ એટલું. એટલે એને મર્યાદા છે, એને સીમા છે. પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો, પુત્ર પ્રાપ્ત થયો, એને મર્યાદા છે પોતપોતાની. આ ઉત્તમ કર્મોને પણ પોતપોતાની સીમા છે, કારણ કે એ પરમ સ્થાન કે પરમ પદ નથી. એટલે એને શું છે? મર્યાદાઓ છે. આ મર્યાદાઓ, જે પુણ્ય ફળ પ્રાપ્ત કર્યું તમે, તે પુણ્ય ફળની તે મર્યાદા પ્રમાણે તમને તે ફળ મળ્યું, ભોગવો, પૂરું થશે, પતી ગયું. તો કહે છે કે આ બધા સારા કર્મો, પણ આ બધા સારા કર્મો, ઉત્તમ કર્મો કયા ને? વૈદિક કર્મો કર્યા તમે, તપશ્ચર્યાઓ કરી તમે. દિલીપ રાજાએ તપશ્ચર્યા કરી, દિલીપ રાજાને કહ્યું કે નંદિનીની સેવા કર તો એના આશીર્વાદથી તને સંતાન પ્રાપ્ત થશે. તો રાજપાટ છોડીને નંદિનીની પાછળ પાછળ ફરવા માંડ્યો, તપશ્ચર્યા આચરી, એને તપશ્ચર્યાનું ફળ પણ મળ્યું. પણ એવું તો નહીં ને કે રઘુવંશનો નાશ જ નહીં થાય? દિલીપથી શરૂ થયો એક વંશ, ચાલ્યો ખરો પુણ્ય ફળની પ્રાપ્તિ. તો જે પુણ્ય ફળ તમે દાન કરીને પ્રાપ્ત કર્યું, કે તપ કરીને પ્રાપ્ત કર્યું, કે વૈદિક કોઈ કર્મ કરીને પ્રાપ્ત કર્યું, યજ્ઞ યાગાદિ કરીને પ્રાપ્ત કર્યું, તો આ બધા જ પુણ્ય ફળો એને પોતપોતાની સીમા હોઈને, એ સીમાથી વિશેષ ઉપરવટ. દાખલા તરીકે કોઈ માણસને કોઈ રોગ થયો હોય અને એ ડોક્ટરની પાસે જાય તો ડોક્ટર તપાસ કરે, મેલેરિયા છે તો મેલેરિયાની દવા આપે. આ મેલેરિયાની દવા ટાઇફોઇડની દવા નહીં બને. મેલેરિયાની દવા લીધી મેલેરિયા મટશે, પણ મેલેરિયાની દવા લીધી એટલે ટાઇફોઇડ મટશે એમ નહીં કહી શકાય. ટાઇફોઇડ મટાવવા ફરી પાછી ટાઇફોઇડની દવા લેવી પડશે, કારણ કે એ દવાને પોતાની લિમિટ છે, પોતાનું કામ છે. વસ્તુ સારી હોવા છતાં એ, આપણે થોડા સમય પહેલા શબ્દ વાપર્યો હતો, એકાંતિક અને આત્યંતિક નથી. ન એકાંતિક છે ન આત્યંતિક છે. એટલે દુઃખનો નાશ કરે તો પણ આત્યંતિક અને એકાંતિક રીતે દુઃખનો નાશ કરતી નથી. દુઃખમય જગત છે એમ આપણે વારંવાર કયા કરીએ, તો આ પુણ્યના માર્ગો પણ કરીએ તો એને બધાને પોતાની મર્યાદાઓ નડે છે. યોગીને એ મર્યાદાઓ નડતી નથી, કારણ કે યોગી યોગ માર્ગે ચાલીને, એટલે સંસારના સમસ્ત ભાવોની સાથેની પોતાની લિપ્તતા એને ખલાસ કરીને, અલિપ્ત બનીને, નિષ્કામ બનીને, નિર્લેપ બનીને, અને પછી જ્યારે પ્રાણ છોડે છે ત્યારે એને પછી ફરી પાછું આ સૃષ્ટિમાં આવવાનું રહેતું નથી. જો હોય લે સહેજ પણ કામના રહી ગઈ હોય તો પાછો આવે, એને એ આવવાનું રહેતું નથી. આ અગત્યની વાત છે. એટલે એને કહ્યું કે આ બધાને જે કંઈ યત પુણ્ય ફલમ પ્રતિષ્ઠમ, જે તે શાસ્ત્રોમાં કહ્યું છે, આદેશ થયો છે, એટલે એ ફળ એને મળશે, મળશે, ચોક્કસ મળશે. સારા કામો કર્યા તો સારા ફળ મળશે, પણ એનો અર્થ નહીં કે મોક્ષ મળશે. એ તો ઈશ્વરની અંદર આપણું ચિત્ત એક માત્ર ગતિથી બિલકુલ એક આમ આમ અનન્ય ભાવથી સ્થિર થવું જોઈએ. એ અનન્ય ભાવથી સ્થિર થયું ત્યારે યોગી થયો, અને એને પરમ સ્થાન ઉપૈતિ ચાદ્યમ, આદ્ય સ્થાન એટલે મૂળ સ્થાન, ત્યાંથી શરૂ થયું ત્યાં અંત થવાનો છે, તે એને પ્રાપ્ત કરી શકે છે. આ મોટું જ્ઞાન અહીંયા આપણને આઠમા અધ્યાયની અંદર કહ્યું છે.
એટલા માટે

0: આઠમા અધ્યાયને સરસ મજાનું નામ આપ્યું છે, અક્ષર બ્રહ્મ યોગ. તો આજે આપણે અત્યારે આ આઠમો અધ્યાય સમાપ્ત કરીએ છીએ. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે અક્ષર બ્રહ્મ યોગો નામ અષ્ટમોધ્યાય. હવે પછી આપણે જ્યારે મળીશું ત્યારે નવમા અધ્યાયથી શરૂઆત કરવાની રહેશે. ત્યાં સુધી આપણે વિરામ લઈએ.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવેથી વોઇસ ઓફ સાયન્સ નામની આ શ્રેણીની શરૂઆત થાય છે.
1: નમસ્તે શ્રોતા મિત્રો, આજે હું શરૂઆત કરું છું આકાશવાણી વિશે હું વાત કરવા માંગુ છું. આ શબ્દ લગભગ બધાએ સાંભળ્યો હશે, જૂની પેઢી વાળા તો ખાસ, નવી પેઢી માટે કદાચ અજાણ્યો શબ્દ હોય. હરદ્વાર ગોસ્વામીએ દિવ્ય ભાસ્કરમાં બહુ સુંદર વાત કરી છે, વાત કરવાનું પ્રયોજન પણ એ હું કહીશ એટલે તમને ખ્યાલ આવશે. 90 વર્ષથી વહેતી આકાશવાણી ભારતમાં રેડિયો ક્લબ દ્વારા 1923માં પ્રસારણ થયું હતું. ત્યારબાદ 8 જૂન 1936ના રોજ ઓલ ઇન્ડિયા રેડિયો અસ્તિત્વમાં આવ્યો. આજે 2026 છે એટલે 90 વર્ષ થયા ઓલ ઇન્ડિયા રેડિયો અસ્તિત્વમાં આવ્યો એના એના સંદર્ભમાં લેખ છે. શરૂઆત બહુ સરસ કરી છે. બહેન કહે, સર હું રેકોર્ડિંગ વખતે કેવા કપડાં પહેરું? સાહેબ કહે, આકાશવાણીમાં તૈયાર થઈને આવો, એના કરતાં તૈયારી કરીને આવો, એનું મહત્ત્વ વધુ છે. આકાશવાણીનો એક એક શબ્દ સાચો હોય એવી વિશ્વસનીયતા આજે પણ છે. દૂર દરાજના ગામમાં આજે પણ લોકોના જીવન સાથે આકાશવાણી વણાઈ ગયું છે. આજે ગળ્યું ગળ્યું અને ગલગલિયા કરાવે એવી સામગ્રી પીરસવાની હોડ લાગી છે, ત્યારે આકાશવાણીએ ગૌરવ ગરિમાને ન છાજી એવું કશું પ્રસારિત નથી કર્યું. આકાશવાણી એ ધારી લેવાની કલા શીખવે છે. સામે કોઈ ન હોય તોય એવું ધારી લેવાનું કે સામે હજારો માણસો બેઠા છે. આજનો યુવાન ભણતી વખતે એવું ધારી ન લે કે એને ઉત્તમ નોકરી મળવાની છે તો કદાચ એ ભણી જ ન શકે. આખું જગત ધારણાની ધાર પર ઉભેલું છે. આકાશવાણીનો અર્ચના કાર્યક્રમ સાંભળી આપણી સવારની પૂજા થઈ જાય છે. અને આવા તો ઘણા બધા પ્રોગ્રામો છે એમાં હું પડતો નથી, પણ આ સવાર અર્ચનાથી થાય છે. આગળ વાત કરું, 8 જૂન 1936ના રોજ ઇન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસ ISBS બધા કેપિટલ લેટરનું નામ બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો AIR બધા કેપિટલ રાખવામાં આવ્યું હતું, જેના આધારે વર્ષ 2026માં આ ઐતિહાસિક સંસ્થા પોતાના 90 વર્ષ પૂરા કરી રહી છે. ભારતમાં રેડિયો ક્લબ દ્વારા 1923માં પ્રસારણ શરૂ થયું હતું. ત્યારબાદ 8 જૂન 1936ના રોજ સત્તાવાર રીતે ઓલ ઇન્ડિયા રેડિયો અસ્તિત્વમાં આવ્યો. વર્ષ 1957માં રાષ્ટ્રીય પ્રસારણકર્તા માટે સંસ્કૃત શબ્દ આકાશવાણી અપનાવવામાં આવ્યો. આ નામ મૈસૂર યુનિવર્સિટીના પ્રોફેસર MV ગોપાલસ્વામીના ખાનગી રેડિયો સ્ટેશન પરથી પ્રેરિત હતું. આકાશવાણી તેનું પ્રખ્યાત સૂત્ર બહુજન હિતાય બહુજન સુખાયને સાર્થક કરી રહ્યું છે. હાલમાં આકાશવાણી 23 ભાષાઓમાં પ્રસારણ કરીને દેશની 98% વસ્તી સુધી વિસ્તર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો લોકપ્રિય કાર્યક્રમ મન કી બાત આકાશવાણીના માધ્યમથી જ દેશના અંતરિયાળ ગામડાઓ સુધી પહોંચે છે. એમના કાર્યક્રમથી રેડિયોની લોકપ્રિયતામાં વધારો થયો. ગુજરાતમાં રેડિયો પ્રસારણની સફર રસપ્રદ અને રોમાંચક છે. સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની દીર્ઘદ્રષ્ટિથી બ્રિટિશ સરકારની સ્કીમ અંતર્ગત રેડિયો સ્ટેશન સ્થાપવાનું નક્કી થયું. ત્યારબાદ મહારાજા પ્રતાપસિંહ ગાયકવાડે 1 મે 1939ના રોજ પાદરા

સેના ગામમાં નજીક ગુજરાતના પ્રથમ રેડિયો સ્ટેશનનો શિલાન્યાસ કર્યો હતો. જર્મનીથી રેડિયોમાં સાધનો આયાત કરવાના હતા, પરંતુ 1939માં બીજા વિશ્વયુદ્ધનો આરંભ થતાં આ પ્રોજેક્ટ વિલંબાયો. વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ 10 જાન્યુઆરી 1947ના રોજ મહારાજા પ્રતાપસિંહ દ્વારા બરોડા બ્રોડકાસ્ટિંગ સ્ટેશન BBSનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સ્ટેશન પરથી બ્રિટિશ શાસન હોવા છતાં વંદે માતરમ પ્રસારિત કરવાનો નિર્ણય લેવાયો હતો. આઝાદી પછી આ સ્ટેશન ઓલ ઇન્ડિયા રેડિયો એટલે કે કેપિટલ AIR સાથે જોડાઈ ગયું. તે ભારતનું પ્રથમ રજવાડું હતું જેનું રેડિયો સ્ટેશન પણ AIRમાં વિલીન થયું. રજવાડા સાથે રેડિયોનું પણ વિલીનીકરણ થયું હોય એવી આ પ્રથમ ઘટના. ગુજરાતની ધરતી પર સ્ટેશન શરૂ થયું તે પહેલાં મુંબઈ રેડિયો સ્ટેશન પરથી ગુજરાતી ભાષાના કાર્યક્રમો અને સમાચારોનું પ્રસારણ શરૂ થઈ ચૂક્યું હતું, કારણ કે તે સમયે ગુજરાત બોમ્બેનો ભાગ હતો. આઝાદી પછી ગુજરાતના મુખ્ય પ્રદેશોને આવરી લેવા માટે અમદાવાદમાં આકાશવાણી કેન્દ્રની સ્થાપના કરવામાં આવી. ભારતમાં પ્રથમ માહિતી અને પ્રસારણ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વે અનેક કેન્દ્રોની શરૂઆત થઈ હતી. વિશ્વનો સૌથી મોટો વિભાગ આકાશવાણીનો સમાચાર વિભાગ છે. દરરોજ 27 ભાષાઓમાં પ્રસારણ થાય છે. સમાચાર અને દસ્તાવેજી રૂપકોમાં મેલવિલ ડી મેલોનું નિર્માતા તરીકે ઉત્તમ કામ રહ્યું. 1975ની કટોકટીમાં આકાશવાણી એક તરફી પ્રચાર માધ્યમનો ભોગ બની. ગુજરાતમાં રેડિયો સ્ટેશનની સ્થાપના પહેલા રેડિયો લાયસન્સ ધરાવનાર ગુજરાતોની સંખ્યા ઘણી હતી. પહેલા આકાશવાણીમાં વડોદરા મુખ્ય હતું અને અમદાવાદ પેટા સ્ટેશન હતું. પછી અમદાવાદ મુખ્ય બની ગયું. રાજકોટ કેન્દ્ર તારીખ 4/1955 રોજ અસ્તિત્વમાં આવ્યું. સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિને આ સ્ટેશને બખૂબી રજૂ કરી. આકાશવાણીના નામે આવતા વાંચકોના પત્રો ટપાલી કોથળો ભરીને લાવતા હતા. 1957માં શરૂ થયેલી આકાશવાણીની વિવિધ ભારતી સેવા અમદાવાદ અને વડોદરામાં ખૂબ લોકપ્રિય બની. ત્યારબાદ રાજકોટ, ભુજ, સુરત અને ગોધરા જેવા શહેરોમાં પણ આકાશવાણીના કેન્દ્રો શરૂ થયા, જેમણે સ્થાનિક બોલીઓ અને લોક સાહિત્યને મોટું પ્લેટફોર્મ પૂરું પાડ્યું. બસ 2001 પછી ભારતમાં ખાનગી રેડિયો ચેનલોને મંજૂરી મળતા ગુજરાતમાં નવી ક્રાંતિ આવી. રેડિયો પર માત્ર સંગીત જ નહીં પરંતુ નાટક અને વાર્તાલાપ પણ ખૂબ લોકપ્રિય થયા. ગુજરાતમાં રેડિયોના પિતામહ ગણાતા સાહિત્યકાર સી મહેતાએ એટલે ચંચી મહેતાએ આ સ્ટેશન માટે પ્રારંભિક નાટકોનું નિર્માણ અને દિગ્દર્શન કર્યું હતું. નાટ્યકાર માર્તન ભટ્ટને પણ યાદ કરવા રહ્યા. પરંપરાગત આખ્યાન કલાને રેડિયો દ્વારા લોકો સુધી પહોંચાડવા ધાર્મિક લાલ પંડ્યાએ લાઈવ પરફોર્મન્સ આપ્યા હતા. મહાત્મા ગાંધીના અવસાન બાદ એક વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉસ્તાદ ફૈયાઝ ખાન, પંડિત ઓમકારનાથ ઠાકુર અને પંડિત ડીવી પરુસ્કર જેવા ભારતના સર્વશ્રેષ્ઠ સંગીતકારોએ એક સાથે મળીને બાપુનું પ્રિય ભજન રઘુપતિ રાઘવ રાજારામ ગાયું હતું, જે રેડિયો ઇતિહાસની સૌથી યાદગાર અને અમૂલ્ય ક્ષણોમાંની એક છે. આકાશવાણીના એનાઉન્સર વન મેન આર્મી છે. આ જાતે સ્ક્રિપ્ટ લખે, રજૂ કરે, એડિટિંગ કરે અને નિર્માણ પણ કરે. સામાન્ય રીતે બીજા માધ્યમમાં એનાઉન્સર માત્ર એનાઉન્સમેન્ટ જ કરે, બીજું કામ બીજા લોકો કરે. એટલે જ આકાશવાણીમાં તૈયાર થયેલી વ્યક્તિ ક્યાંય પણ જાય એ પાછી પડતી નથી. એક સમય ગુજરાતમાં જાગરણનું વધુ મહત્વ હતું ત્યારે આકાશવાણીએ આ ખેડાત કાર્યક્રમ કેમ આપતી ન હતી? કદાચ સ્ટેશન ડિરેક્ટર નોન ગુજરાતી હતા એટલે. આકાશવાણી સમય સાથે તાલ મિલાવવામાં થોડું મોડું પડ્યું અને સરકારી શોચને કારણે આજે જે મુકામ પર હોવી જોઈએ એ નથી. વિસરાતી જતી કલાને પ્રોત્સાહન આકાશવાણી સમય કોણ આપે છે? મોટાભાગના પ્રતિષ્ઠિત કલાકારોનું પહેલું પગથિયું આકાશવાણી રહ્યું છે. આગામી 90 વર્ષ સુધી આકાશવાણી સંસ્કાર યાત્રા જીવંત રહે એમાં સમાજનું હિત સમાયેલું છે. છેલ્લે આવજો કરીને લખે છે, જે વેચી શકાય તે હું ચિત્રે તે ચિત્રકાર અને જે ચિત્રે તે વેચી શકે એ કલાકાર. તો આકાશવાણીના 90 વર્ષના સંદર્ભમાં આ બહુ જ યોગ્ય અવાજ હરદ્વાર ગોસ્વામીના દ્વારા લખાયેલા લેખથી આવી જ એક બીજી વાત છે પણ થોડી જુદી. આ પણ લલિત ખંભાયતાએ રસરંગ દિવ્ય ભાસ્કરની પૂર્તિમાં બહુ સરસ માહિતી આપી છે. માહિતી વ્યક્તિગત છે પણ જરૂરી છે. જો હેડિંગ સબ હેડિંગ 150 પહેલી જૂને વિદ્યાબેન નીલકંઠની સાર્ધ શતાબ્દી ઉજવાઈ. સાર્ધ શતાબ્દી વિદ્યાબેન નીલકંઠની, 150 પહેલાંનું એ માહોલ કેવો હતો? અને 125નો આંકડો લખીને પછી લખ્યું છે, વિદ્યાબેન અને તેમના બહેન શારદાબેન બંને બરાબર
સવાસો વર્ષ પહેલાં

વિદ્યાબેન, પ્રથમ હિન્દુ ગુજરાતી ગ્રેજ્યુએટ, હેડિંગ અને સબ હેડિંગ. તો હવે થોડીક વાત કરી લઈએ એની પણ. 125 વર્ષ પહેલાં 1901ના અરસામાં મેંગ્લોરથી અમદાવાદમાં એક પત્ર આવ્યો. લખનાર હતા સુબ્બારાવ નામના સમાજસેવક અને પત્ર મેળવનાર હતા લાલશંકર ઉમિયાશંકર. લખ્યું હતું, તમારે ત્યાં 2 દીકરીઓ ગ્રેજ્યુએટ થઈ છે, તેના અભિનંદન. એમાંથી પ્રેરિત થઈને મારી મેટ્રિક પાસ થયેલી 2 દીકરીઓને પણ હું ગ્રેજ્યુએશન ભણાવીશ. 125 વર્ષ પહેલાં અમદાવાદથી 1500 કિલોમીટર દૂર મેંગ્લોરમાં પ્રેરણા આપનારી દીકરીઓ એટલે વિદ્યાબેન અને શારદાબેન. વિદ્યાબેન નીલકંઠની ઓળખ વ્યાપક છે, પણ એક મોટી ઓળખ પ્રથમ ગુજરાતી હિન્દુ સ્નાતિકા બહેનો પૈકીની એક એવી છે, કેમ કે 1888માં એક પારસી લેડી કોર્નેલિયા સોરાબજી ગ્રેજ્યુએટ થયા હતા. 1876ની પહેલી જૂને ગોપીલાલ ધ્રુવ અને બાળાબહેનના ઘરે એમનો જન્મ થયો. 1901માં વિદ્યા શારદા બંને બહેનોએ કોલેજ પૂરી કરી એટલે ગુજરાતમાં પ્રથમ સ્ત્રી ગ્રેજ્યુએશનના પણ 125 વર્ષ થયા છે. સામા પવને વિદ્યાની જ્યોત ફરફરતી રાખનાર એ લેડી વિશે સુકુમાર પરીખે વિદ્યાબેન નીલકંઠ ગુજરાતની નારી ચેતનાના અગ્રણી નામે 700 પાનાનો દળદાર ગ્રંથ સંપાદિત કર્યો છે. એમાં એમના જીવન સંઘર્ષની રસપ્રદ વાતો જો થઈ. બધી તો નથી કહેતો, થોડી તમારી આગળ શેર કરું છું. વિદ્યાબેનના લગ્ન પ્રગતિશીલ મહિપતરામના 21 વર્ષના પુત્ર રમણભાઈ સાથે 1889માં 13 વર્ષની વયે થયા હતા. અગાઉ વિવાહ નક્કી થયા હતા, પણ એ મુરતીઓ પસંદ ન હોવાથી ભારે હિંમત કરીને લગ્ન રદ કર્યા હતા. એ પછી 1888માં રમણભાઈ સાથે સગાઈ થઈ. દીર્ઘ અને પ્રભાવશાળી દાંપત્ય જીવનનો આરંભ થયો. સાસરિયાનું મુક્ત વાતાવરણ વિદ્યાગુરુદે ફાવી ગયું. સાસરે રહીને જ 1891માં મેટ્રિક થયા. એ વખતના વિદ્વાન આનંદશંકર ધ્રુવે પ્રોત્સાહન આપ્યું કે વિદ્યા શારદા બંને દીકરીઓને કોલેજ કરાવવી જોઈએ. 1894માં ગુજરાત કોલેજમાં પ્રવેશ લીધો. મુશ્કેલી એ પછી શરૂ થઈ. ભણવામાં સૌથી પહેલી મુશ્કેલી એ હતી કે એ કોલેજ કન્યા ન હતા, ગૃહિણી હતા, લગ્ન થઈ ચૂક્યા હતા. ભલે કામ ન કરવાનું હોય તો જવાબદારીઓ તો હતી. એટલે થયું એવું કે 4 વર્ષમાં થવાય એ ગ્રેજ્યુએશન પૂરું કરતાં એમને 8 વર્ષ લાગ્યા, કેમ કે વચ્ચે બાળકોના જન્મ થતા ગયા. એમના નામનો ડંકો વાગ્યો, પણ એ વગાડવામાં ઘણી મુશ્કેલી સહન કરવી પડી હતી. આખા ક્લાસમાં કુલ 3 વિદ્યાર્થીની હતી. ત્રીજા વિદ્યાર્થીની યશોદાબાઈ ઠાકુર આગળ જતા નાપાસ થયા. આ બંને બહેનો ભણવા જાય એટલે લોકોને નવાઈ લાગે, એટલે પહેલાં તો એમને ભણવા જતી જુએ જાણે રસ્તા પરથી કોઈ કુતૂહલ પસાર થયું હોય. કોલેજમાં પ્રવેશ પણ છોકરાઓ બેસી જાય પછી સાડી પહેરીને પ્રોફેસર સાથે જ કરવાનું, તેમની સાથે બહાર નીકળવાનું અને નીકળતાની સાથે જ લેડીઝ રૂમમાં બેસી જવાનું. એ વચ્ચે ક્લાસમાં બેન્ચ પર એમના માટે ગાળોથી ભરપૂર લખાણો લખ્યા હોય એ વાંચવાના, બેસવાની જગ્યા ગંદી કરી દેવામાં આવતી, બાંકડા ઊંધા વાળી દેવામાં આવતા. એમનો રસ્તો એલિસ બ્રિજ પરથી પસાર થતો. એ પુલ પર પણ તેમની ટીકા લખાતી હતી. વર્ગખંડમાં હોય કે બહાર લોકો ટીકા કરે એ સાંભળવાની. પ્રોફેસરોએ પણ પહેલાં કોઈ યુવતીઓને બેન્ચ પર બેસી ભણતી જોઈ ન હતી. વિદ્યાબેનના સસરા મહિપતરામને જ્ઞાતિ માર્ગ મૂક્યા હતા. વિદ્યાબેન ભણતા હતા એ ગાળામાં, એટલે કે 1900માં જ પછી રમણભાઈએ લખેલી ગુજરાતી સાહિત્યની શકવરથી નવલકથા ભદ્રંભદ્ર પ્રગટ થઈ. એની ટીકાના પત્રો આવતા એમાં પણ વિદ્યાબેન અડફેટેલી લેવાતા હતા. એ કોઈ ટીકાઓની કે જ્ઞાતિની ખબકીની પરવા કર્યા વગર પરિવારે આગેકૂદ ચાલુ રાખી. વિદ્યા શારદા બંનેની પણ જ્ઞાતિએ બહુ ટીકા કરી. કોઈ પણ સમયે કોઈ સમજદાર માણસે જ્ઞાતિની ટીકા ધ્યાને લેવાની ન હોય, વિદ્યાબેને પણ ન લીધી. પોતાની જે મુશ્કેલીઓ નડી એ સંસ્મરણ વિદ્યાબેને લખ્યા છે. લખે છે, હું કોઈને અભ્યાસ પૂરો થતાં સુધી લગ્ન કરવાની ભલામણ ન કરું. એ બંને જવાબદારી અદા કરવામાં ઘણો માનસિક તણાવ રહે છે. જો સ્ત્રી ભણશે તો ઝડપથી વિધવા થશે, લગ્નેતર સંબંધો રાખશે, કોઈ પુરુષ તેને સ્વીકારશે નહીં, સ્વીકારશે કુટુંબની નાદેસી થશે, ભણેલી સ્ત્રી શિસ્ત નહીં પાડે, એવી માન્યતાઓને વાસ્તવિકતા વચ્ચે વિદ્યાબેને ભણતર પૂરું કર્યું. એટલું જ નહીં, ગુજરાતની યુવતીઓને રસ્તો બતાવ્યો. એ રસ્તે વિદ્યાની જ્યોત આજે વાવતો પ્રગટાવે છે. એમના વિશે તો ઘણી બધી માહિતી છે, પણ હું અહીંયા મારી માહિતી આટલી આપું છું. થોડીક કદાચ નાનકડી વાત કરી શકીશ, બહુ નાનકડી, મુદ્દો મહત્વનો છે પણ થોડીક થશે. લેખ સરસ છે આ પણ, કાજલ ઓઝા વૈદ્યનો છે. માય સ્પેસમાં ભૂલાતી જતી ભારતીય રમતો. જૂની ભારતીય રમતો નસીબના મહત્વની સાથે મનોરંજન પણ હતી, સાથે બુદ્ધિ કર્મને વિચારવાની મહત્તા પણ શીખવતી હતી. આ જૂની

0: બહાર થી રમતોની વાત છે. એક જમાનામાં વેકેશનમાં મામાના ઘેર જવાનું અજબ જેવું આકર્ષણ હતું. બાળકો મોસા જાય, મમ્મી પિયરમાં આરામ કરે અને મામા ફોઈના છોકરાઓ વચ્ચે એક મજાનું બોન્ડ ઊભું થાય. કેરી ખાવાની, સરસ મજાનું ભોજન જમવાનું, નાનીમા પાસે વાર્તાઓ સાંભળવાની અને સાંજ પડે નજીકના બગીચામાં તળાવ કિનારે ફરવા જવાનું. રાત પડે ત્યારે આકાશમાં તારાઓ હોય, ધાબે ઠંડી પથારીઓ હોય, પાણીની ઢીંચકી ભરી હોય કે પછી હિંચકો ધીમે ધીમે હાલતો હોય, દાદા કે દાદીના ખોળામાં માથું મૂકીને સૂતા બાળકની આંખો ઘેરાતી હોય અને દાદા દાદીના થોડા થોડા ધ્રુજતા કદાચ બેસુરા અવાજમાં નીંદર ભરીને ગુલાલ ભરી સાંભળવાનો મોકો આપણા સંતાનોને નથી મળ્યો. ક્યારેક શાંતિથી વિચારીએ તો સમજાય છે કે આ વિભક્ત કુટુંબો પ્રાઇવસીના નામે કહેવાતી એકલતા અને ખોવાઈ જતા હલરડાઓએ આપણા બાળક પાસેથી કેટલું બધું છીનવી લીધું છે. શબ્દોની ઓળખાણ બાળકને લગભગ એ પરિણામ હોય ત્યારથી જ થઈ જાય છે. હલરડામાં વપરાતા શબ્દો બાળકને એની માતૃભાષા શીખવાડે છે. અત્યારે તો બધું સેલ્ફોનમાં સમાઈ ગયું છે. જૂની પેઢીને યાદ હોય તો બોર્ડ ગેમ્સ રમવાની વેકેશનમાં ખૂબ મજા આવતી, વ્યાપાર, સાપસીડી, ચોપાટ અને કોડીની રમતો સાથે ઉજવાતી. બપોરના આજના બાળકો આજે ફોન પર રમે છે એમાંની કેટલીક રમતો જુગાર તરીકે રમાય છે. આવી ઘણી બધી રમતોની વાત કરી છે તો અહીંયા હું આ મારી વાતને વિરામ આપું.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: હેલો, હાય, નમસ્કાર, ધીસ ઇઝ આરજે અંજલી અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આજના એપિસોડમાં તમારું સ્વાગત છે. લાસ્ટ એપિસોડમાં આપણે સાંભળેલું કે ગંગા, યમુના, બ્રહ્મપુત્ર આ ભારતની મોટી નદીઓ છે. તે મને ખબર છે. તે નદીઓ ક્યાંથી નીકળે છે તે ખબર હોવા છતાં ક્યાં જઈને કેટલે દૂર સાગરને મળે છે તે વિશે હું અજ્ઞાત છું. આમ ભારતની મોટી લાંબી નદીઓના મારા લિસ્ટમાં આ ત્રણ સિવાયની એક નદીનું નામ આજે ઉમેરાયું, નર્મદા. વધુ એકવાર તેને જોઉં એ પહેલાં તો જીભ વળાંક વળી ગઈ. આના આગળનો એપિસોડ આજે આપણે સાંભળીશું. પહાડી શહેરની ગલીઓમાં જીભ અંદર સુધી લઈ જવાય તેટલી જગ્યા જ નથી. હું મારું સામાન લેવા ગયો ત્યાં ગુપ્તાજીએ મને રોક્યો અને ડ્રાઈવરને કહ્યું, લગે હાથ ભીજવા દે કોઈ કે સાથ મેં. અમે ખાલી હાથે આગળ ચાલ્યા. પાંચેક મિનિટમાં એક ડેલી બંધ મકાન આવ્યું. મુખ્ય દરવાજામાંની નાની ડેલી ખોલી, નમીને અમે અંદર ગયા. અંદર ચોગાન વિશાળ હતું. ચોગાનની બીજે છેડે આ ડેલીની બરાબર સામે લાંબી પડસાળ પર હાર બંધ ઓરડાવાળું ભવ્ય મકાન. ચોકની વચ્ચે તુલસી ક્યારું, ડાબા હાથના ખૂણે ગમાણમાં ત્રણેક ગાય, વાછરડા, પરસાળમાં ગાદી તકિયાવાળો ઝૂલો, છેક સામેના ભાગે નાહવા ધોવાની રૂમો. ઘરમાંથી આરતીની ઘંટડીઓનો અવાજ સંભળાયો. અમે ચોક વચ્ચે આવ્યા ત્યાં બાથરૂમ તરફની તાંબાની ઝારી ભરીને એક રાજસ્થાની પાઘડી પહેરેલો માણસ આવ્યો અને પરસાળના પગથી ઊભો રહ્યો. ગુપ્તાજી ત્યાં ઊભા રહ્યા અને હાથ પગ ધોવામાં પડ્યા. હું સીધો જ પગથિયા ચડવા માંડ્યો. પ્રભુ, ગુપ્તાજીએ મને રોકતા કહ્યું, હાથ મું ધોલે બાદ અંદર ચલે, માકો પસંદ નહીં આવેગા. આ શબ્દો સાંભળતા જ મારા મનમાં ક્ષણિક વિદ્રોહ જાગીને સમી ગયો. ગુપ્તાજીએ માત્ર સ્વચ્છતાના આગ્રહવશ હાથ પગ ધોઈને આગળ જવા કહ્યું હોત તો મને આનંદ થાત, પણ 50-55 વર્ષના ગુપ્તાજી સ્વતંત્ર રીતે વર્તી પણ શકતા નથી તે મારું મન સહ્યું શક્યું નહીં. મને ગુપ્તાજીના મા ઉપર પણ ક્રોધ ઉપજ્યો કે આ સ્ત્રી પોતે વૃદ્ધ થઈ હશે છતાં પોતાના સંતાનોને સ્વતંત્ર થવા દેતી નથી. વળી જે માતાનો ગુપ્તાજી પર આટલો પ્રભાવ છે તે પોતે તો પુત્ર સામે આવ્યા પણ નહીં. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ તમને અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ગુપ્તાજી ઘરમાં ગયા. હું હિંચકે બેઠું, છાપા વાંચ્યા. થોડી વારે માણસ આવીને ચા મૂકી ગયો. તે પી રહ્યું ત્યાં ગુપ્તાજી આવ્યા અને કહ્યું, પાણી રાખી દે હે, સ્નાન હો જાય. હું નાહીને બહાર નીકળ્યો ત્યારે ગુપ્તાજી બજારમાં ગયા હતા. ઘરમાં કોઈ ન હતું. ગુપ્તાજીના કુટુંબમાં બીજા કોણ કોણ છે તે મને ખબર ન હતી. આવડું મોટું મકાન અને ફક્ત બે જ માણસો, એ જરા ખૂંચ્યું. હું ફરી પેલા પડસાળના હિંચકે જઈને બેઠો. ત્યાં અંદરના કમરામાંથી ગુપ્તાજીના મા બહાર આવ્યા. ગોળ મટોળ ઉજળું મો, હાથ પર છૂંદડા ટાંકેલા. આટલી અવસ્થા અને ભરેલું શરીર છતાં આંખોમાં વૃદ્ધત્વનું નામ નિશાન નહીં. બિહારી બહાર ગયો, તેમણે મને કહ્યું. ગુપ્તાજીનું નામ બિહારી છે તે મને અત્યારે ખબર પડી. માજી હિંચકા પાસે પહોંચ્યા કે પેલા પાઘડીવાળા માણસે ખુરશી લાવીને ત્યાં મૂકી. માં તેના પર બેઠા અને મને પૂછ્યું, ઘરમાં સબ ઠીક ઠાક સે હે? મારા જેવા સાવ અજાણ્યા સાથે માજી આ રીતે ઘરના વડીલની જેમ વાત કરશે તેવી ધારણા મને નહોતી. મેં જરા અચકાતા જવાબ આપ્યો, મારા ઘરમાં કોઈ નથી, હું એકલો જ છું. માજી આગળ કંઈ બોલી ન શક્યા. વાત વાળી લેવા તે બીજી વાતે ચડ્યા. સુપ્રિયાને કહાં છોડાય? સુપ્રિયા માટે વપરાતો સુપ્રિયા શબ્દ માજીના મોઢે તો કંઈક વિશેષ ભાવવાહી લાગ્યો. મને થયું હું પણ તેને સુપ્રિયા જ કહીશ. સાતવા મોડે મેં જવાબ આપ્યો, ભલી છે લડકી, માજી બોલ્યા. મેં કહું અબ શાદી કર લે, પર ભટકતી રહે જંગલમાં. મેં કહું મત મારી ગઈ હે સોરીની. પછી દરવાજા તરફ જોઈને થોડી વાર મૌન બેસી રહ્યા. પછી પાછા કહે, ઘર આજ ખાલી લાગે મુને, બિહારી કી બહુ પુત્તર સબ ગ્વાલિયર ગયે, આવેંગે કલ પરસો. કહી તે હસ્યા અને મને પૂછ્યું, તું તો ઠીક સે હે ને સોરા? હા, મેં કહ્યું. પછી શું બોલું તે ન સમજાતા સામું પૂછ્યું, આપ કેસી હો, મને કા હોવે હે? બેઠી હું ખાંસી ખા પી કે. 12-13 સાલની આઈ થી રાજસ્થાન સે આ ઘર મેં, અબ દેખ બોડિયા હો ચલી હું. બોલીને તે મુક્ત રીતે હસી પડ્યા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

वेलकम अगेन, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. હું તમને હસતા જોઈ રહ્યો. 12-13 વર્ષની વયે આ સ્ત્રી પરણીને અહીં આવી હશે. પહેલા દરવાજે તેની સાસુએ તેને પૂછીને અંદર લીધી હશે. ત્યાંથી આ તેનું ઘર છે. શરૂઆતમાં કદાચ તે ઘરના નવા સભ્ય તરીકે રહી હશે, પણ ધીમે ધીમે તે આ ઘરની એક ચક્રી શાસક બની હશે. બહોત ભલી હોતી થી મેરી સાસ, માજી ઊંડો શ્વાસ લઈને આગળ બોલ્યા. અપણી બેટી સમજ કે સબ કુછ સિખાવે મને, કભી મારપીટ ભી કર લેતી થી, પર માં ના મારી ગઈ તો બીજા કોણ લોગા મારેગા. માજીની સ્મૃતિઓ ઉભરાઈ આવી. તેમની વાતો ચાલતી રહી. ગુપ્તાજીનો જન્મ, ગુપ્તાજીની બહેનનો જન્મ, માજીના પિતાનો સ્વભાવ, ધંધો ધાપો, લગ્ન અને માજીના પતિના અવસાન સુધીનો તમામ ઇતિહાસ અને પ્રસંગો તેમણે વાતોમાં રજૂ કરી દીધા. મારી જિંદગીના આટલા વર્ષોમાં મેં ક્યારેય કોઈ વ્યક્તિ કે કુટુંબ વિશે આટલી જાણકારી આટલા ટૂંકા સમયમાં મેળવી નથી. પ્રોફેસર રુડોલ્ફ તો સરળ માણસ છે અને હું તેમની સાથે વર્ષોથી કામ કરું છું, છતાં તેમના ઘરે નહોતો ગયો ત્યાં સુધી મને એ પણ ખબર ન હતી કે લ્યુસી નામની ગ્રેજ્યુએટ પુત્રીનાથી પિતા છે. પોતાની આટલી અંગત વાતો મારા અંતર્ગત મિત્રોએ પણ મને નથી કહી, નથી મેં મારી વાત કોઈને કહી. અહીં આવીને હજી થોડા જ કલાકો વીત્યા છે ને આ ઘરને હું એ રીતે ઓળખતો થઈ ગયો કે જાણે તેમની સાથે વર્ષોના સંબંધે જોડાયેલો હોઉં. આટલી સ્વાભાવિક રીતે પહેલી જ વખત મળતા માણસને કોઈ પોતાની અંગત વાતો કહી શકે એવું આજે જોયા જાણ્યા છતાં માનવું કઠિન લાગે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. હું તો લગભગ એકલો જ મોટો થયો છું, મેં માજીને કહ્યું. મુંબઈના ઘરમાં ડેડી, મમ્મી અને હું આટલા જ રહેતા. મમ્મીના અવસાન પછી મારા નાનીમાં મને પોતાને ઘરે તેડી ગયેલા, પણ ત્યાં મારી તબિયત સરખી રહી નથી, તેથી ડેડીએ મને પંચગની મૂક્યો. તે પછી 4-1 વર્ષ હું અને ડેડી પરદેશ જતા રહ્યા. મારી આટલી વાતો મેં તેમને કહી. હું એક અજાણી વૃદ્ધા સાથે આટલું ભળી જઈશ તે કલ્પના પણ મને નહોતી, કોણ જાણે કેમ. પણ આ વાતો થયા પછી અચાનક અને માનસિક હળવાશનો અનુભવ થયો. કદાચ જીવનમાં પ્રથમ વખત મને આવી અનુભૂતિ થઈ હશે. અમે હજી વાતો કરતા રહે ત્યાં ગુપ્તાજી આવ્યા. ખાણા લગવા દિયોમાં, તેમણે ઓટલા પાસે પગ ધોતા કહ્યું. પેલો પાઘડીવાળો માણસ પાટલા બાજટ ગોઠવી ગયો, સામે એક બીજો બાજટ મૂક્યો. તેના પર માજી બેઠા અને અમારા ભાણાને જોતા રહ્યા. આ લાવો તે લાવો કહેતા વચ્ચે વચ્ચે મારી સુપ્રિયાને ખાણા મિલા હશે કે નહીં તેવી ચિંતા કરતા રહ્યા. બપોરે મારે ઊંઘવા સિવાય કંઈ કામ ન હતું. રાતની સફર પછી થાકતું લાગ્યું હતું, પણ મને ઊંઘ ન આવી. છેલ્લા કમરામાં બારી પાસે મારા માટે નખાયેલા ઢોલિયા પર લંબાવીને મેં ના કહેવી હોય ત્યારે હા ન કહેવી નામનું પુસ્તક વાંચ્યા કર્યું. વગર કામની પળોજળમાંથી ઉગરવાના કિમિયા બતાવતું આ પુસ્તક મને મારા મિત્ર રોબર્ટે ભેટ આપેલું. વાંચતા વાંચતા કોણ જાણે કેમ પણ મને ગુપ્તાજીના માજી અને તેમની સરખામણીમાં મારા નાનીમાં યાદ આવ્યા. ત્યારે આટલી જ ઉંમર હશે, નાનીમાની અને બાને નહીં ગમે વાળી વાત પણ આ જ રીતે ત્યાં થતી. નાનીમાના ઘરમાં પણ કેટલા બધા માણસો હતા, ઘર જોડે નાનકડું, પણ કોણ જાણે સી રીતે એમાં અમે બધા મજાથી રહી શકીએ. મહેશ મામા, શાંતા મામી, તેમના દીકરાઓ ઉમેશ અને નાનીઓ, વિધવા ચંદ્રામાસી, તેમની દીકરી રેણુ અને પેલા દેવતા નાના. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો મારી સાથે.

વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર તત્વમસી. કચ્છના એક ખૂણે નાનકડા ગામમાં વીતેલા વર્ષને મેં ભાગ્યે જ ક્યારેક સંભાળ્યું હશે. ઝડપથી વહી રહેલા વર્ષો, કમાઓ અને ખાઓ, કંઈક બનો, આગળ નીકળી જાઓ, આ બધી ધમાલમાં મને સમય પણ ક્યાં હતો. આજે કંઈ કામ નથી, વાંચવાથી પણ કંટાળું છું, ત્યારે આ અરણ્ય ખૂણે વસેલા શહેરમાં મારી આંખો સમક્ષ પેલું સાવ સુકી ધરા પર થોરિયાની વાડો વચ્ચે વસેલું ગામડું આવીને ઊભું રહે છે. બાને નહીં ગમે, શાંતા મામી જાણી મને સમજાવતા હોય તેમ કહેતા, ભાણાભાઈ ઉઠો, સૂરજ ઉગી જશે તો, કે તમારા જેવડા છોકરાઓએ 3 રોટલા તો ખાવા જ જોઈએ, ભૂખ્યા રહેશો તો. આ દરેક તોની પાછળનું વાક્ય મામી ન કહેતા હોય તો પણ અમે બધા સમજી શક્યા હોત. બાને નહીં ગમે. આમાં સૌથી નવાઈ ભરી વાત તો એ હતી કે બા એટલે કે મારા નાની મા તો ક્યારે પોતાને નથી ગમ્યું એમ કહેતા જ નહીં, ન ક્યારે કોઈને વઢે, ન કશું કરતા રોકે. આમ છતાં જેણે પણ કોઈ ભૂલ કરી હોય તેને ખાતરીથી સમજાઈ જતું કે આવું બાને ગમ્યું નહીં હોય. બાને ન ગમે તેવું કોઈ કરતું નહીં, એમાં અપવાદ હતા. એક હું અને બીજા દેવતા નાના, મારા સદગત નાનાના પિતરાઈ. તેમનું મગજ અસ્થિર હતું તે તો હું મોટપણે જાણી શક્યો. કચ્છમાં હતો ત્યારે તો તેમના અસ્વાભાવિક વર્તન વિશે એક જ ખુલાસો સાંભળવા મળતો, એ તો દેવતા છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર તત્વમસી. નાનકડા બ્રેક બાદ તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

મારું બાળમન મને તેમના તરફ પૂજ્ય ભાવ રાખતું. મને ન ગમે તેવું ઘણું તેઓ કરતા, પણ આખરે તો એ દેવતા હતા. જો કોઈ માણસ મટીને દેવતા બની જાય તો તેને પોતાની ઈચ્છા પ્રમાણે વર્તવા તો દેવું પડે ને. ક્યારેક તો મને પણ થતું કે આ દેવતા બનવાનો કિમ્યો હાથ લાગે તો મજાનું. હું તો સાવ નાનું, ચોથા પાંચમામાં હોઈશ. મારી મમ્મી ગુજરી ગઈ તેને ત્રીજે કે ચોથે દિવસે મેં ઘરમાં મહેશ મામા અને નાની માને જોયા. સાંજે તેમણે ડેડીને કહ્યું, વળતા હું ભાણિયાને હારે લઈ જાઉં છું, આગળ ઉપર ભગવાન સુજાડે એ કરશું. આમ મારે કચ્છ જવાનું નક્કી થયેલું. નાની માની રતન જેવી દીકરીનું એકમાત્ર સંતાન. હું દસેક દિવસ પછી ગાડીએ ચડીને મુંબઈ નીકળેલો. રસ્તામાં પેલી મોટી મસ્ત નદી આવી ત્યાં તાંબાનો સિક્કો પાણીમાં પધરાવતા નાનીમાએ મને હાથ જોડાવેલા અને બોલેલા, હે નર્મદામાં, મારા ભાણિયાની રક્ષા કરજે. નાનીમાના વાક્યે મને તે નદી પ્રત્યે કંઈક વિશેષ ભાવ પ્રેરેલો, એટલું મને યાદ. ટ્રેનની અને થોડી બળદગાડાની મુસાફરીમાં મને મજા પડેલી. મમ્મી યાદ આવ્યા કરતી, પણ મને રડવું આવતું ન હતું. જોકે કચ્છ પહોંચ્યા પછી મારે રડવાના ઘણા પ્રસંગો બનેલા. પહેલા જ દિવસે મામાના નાનિયા સાથે તાંબાનો લોટો લઈને ગામ બહાર થોરિયાની વાડે જઈને બેસવું પડ્યું. ત્યારે શરમ અને સંકોચથી મને રડવું આવી ગયું. ઓરે મારી મમ્મી, આવી જગ્યાએ મને એકલો મૂકી દેવાશ તો ભગવાન પાસે ચાલી ગઈ. અમારો મુંબઈનો નાનો સુઘડ ફ્લેટ મને દિવસે સાંભળેલો, તેઓ ફરી ક્યારેય સાંભળ્યો નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો મારી સાથે.

અચાનક એક નવપરિચિત કુટુંબના ઘરમાં બેસીને આ સ્મૃતિઓ વાગોળું છું. હજી 2 દિવસ પહેલાં જ મેં તુષારને શાળાના દિવસો યાદ ન કરવાની સૂચના આપેલી, અને આજે આવું મને કેમ થયું હશે તે વિચારું ત્યાં ફળિયામાં માજીનો અવાજ સંભળાયો. પૂરો દિન ભટકતી રહી, અબ જાકે આવી ઘર, કહું અબ ઢંગથી રહે તો માનું. સુપ્રિયા જ આવી હોય તેમ માનીને મેં વિચારવું છોડ્યું અને બહાર આવીને ઊભો. બહાર સુપ્રિયા પગથે હાથ પગ ધોતી હતી તે બતાવીને માજીને પગે લાગી અને પછી માજીને બાથમાં લઈ તેમના ગાલ સાથે પોતાનું ગાલ દબાવ્યું. ગંદી, માજીએ તેને બાથમાં લેતા કહ્યું. રાત્રે બહાર ફળિયામાં અમારા માટે ઢોળિયા ઢળાયા. માજીએ જાતે પગથે ઊભા રહીને માણસ પાસે આખી વ્યવસ્થા ગોઠવાવી. ઢોલિયા, તીપર ગાટલા, સફેદ ઉછાળ, ઓસિકા અને ઓઢણ, માથા તરફના ભાગે નાના ટેબલ પર પાણીનો કળશ અને બાવળના લીલા દાંતણ. હું હિંચકા પર બેઠો બેઠો બધું જ ગોઠવાતું જોઈ રહ્યો હતો. સુપ્રિયા પર

વિશાળમાં થાંભલાને અડેલીને બેઠી બેઠી મહાભારત વાંચતી હતી. અમે સુવાની તૈયારી કરી એટલે ગુપ્તાજીના ઢોળિયા પાછળ નેતરની ખુરશી મુકાવીને માજી બેઠા. પેલો પાઘડીધારી વાટકીમાં તેલ આપી ગયો. માજી ગુપ્તાજીના માથા પર તેલ ઘસવા લાગ્યા. 5-10 મિનિટ માલિશ કરીને માજી ઉઠ્યા. જતા જતા મને કહે, લગાવું તું ને? મને? મેં આશ્ચર્યથી પૂછ્યું અને તરત સ્વસ્થ થતા જવાબ આપ્યો, નહીં નહીં, મને ટેવ નથી. માજી પગથિયા ચડીને પરસાળમાં પહોંચ્યા જ હશે કે સુપ્રિયા બોલી ઉઠી, પાર્વતીમાં મને? તારા મથા ધોઈ લે સૂરી, પાર્વતીમાએ જવાબ આપ્યો. પૂરા જંગલ ભર લાઈ હો માથે પર, કાલે પહેલે નાઈ લે તો ફેર તેલ ભીડાલુંગી, તો હાલરડું સંભળાવું પડશે. સુપ્રિયાએ હટ કરી, તેરી ઉંમર ક્યાં લોરી સુણવા જેસી હે, કહેતા માજી હસ્યા. પછી તરત મંજૂરી આપતા બોલ્યા, ઠીક, સુણા દેતી હું, પર એક જ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો મારી.

ભલે એક. સુપ્રિયા પુસ્તક થેલામાં મૂકીને ઊભી થઈ. અંદર જઈ કપડાં બદલી આવીને પરસાળમાં થયેલી તેની પથારીમાં લંબાતા બોલી, ચાલો ગાઓ. માજી પોતાની પથારીમાં બેઠા તો સુપ્રિયા કહે, તમે તમારી સૂતા સૂતા ગાઓ ને. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર તત્વમસી. કોઈ સોતે સોતે લોરી થોડા ગાતા હે, માજીએ કહ્યું. સુપ્રિયાએ હાલરડું સાંભળવાની જીત કરી. તેની મને ખૂબ નવાઈ ઉપજી. આદિવાસી કલ્યાણ કેન્દ્રની સંચાલિકા આટલા સંપર્કો ધરાવતી 25-27 વર્ષની ભણેલી ગણેલી યુવતી બાળક જેવી જીત કરે તે મારા માન્યમાં ન આવ્યું. પ્રોફેસર રુડોલ્ફ આ યુવતીમાં જે શ્રદ્ધા બતાવે છે તે કયા કારણસર હશે તે સમજવું મને કઠિન લાગ્યું. દેખ મોટી કહાની ગાઉં હું, માજીએ કહ્યું અને સુપ્રિયાના મસ્તક પર હાથ ફેરવતા બાળકને સમજાવતા હોય તેમ આગળ બોલ્યા, ખતમ હોણે કે પહેલે સો જાણા. 70-72 વર્ષના વૃદ્ધ દેહમાં જાણે અચાનક સ્ફૂર્તિનો સંચાર થયો હોય તેમ પાર્વતીમાં ટટ્ટાર બેઠા. વળતી પડે જે સ્વર અને શબ્દો મેં સાંભળ્યા તે મને અકળ અનુભવ કરાવી ગયા. સમરથ સિમરલુ શ્રીહરિ, લાગુ સરસ્વતી કૃપાય, આરાધના વિનાશીની જો હૈ આદિ નિરંજન રાય. આદિ નિરંજન અકળ સ્વરૂપ, રામજી લીએ ખેલ અને રૂપ, પૃથ્વી કી પાવન ભઈ મનશાય, સુભટ બન પોઢે જલમાય, જય જય વૈકુંઠ રાય. ઝાંખા પ્રકાશને કારણે હું પાર્વતીમાનો ચહેરો જોઈ શકતો ન હતો. જો જોઈ શકતો હોત તો જરૂર કહી શકત કે વર્ષો પહેલાં કપાળમાં લાલ ચાંદલો કરી લાલ વસ્ત્રોમાં સોંપતી ઘરેણાથી લદાઈને તેના બિહારીને ગોદમાં લઈ સામી પરસાળમાં બેસી હાલડું ગાતી હતી તે જ સ્ત્રી આજે આ વૃદ્ધ દેહમાં જીવન થઈ ગઈ છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો મારી સાથે.

વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. સુપ્રિયાએ તો પરાણે જાગીને પણ હાલરડું પૂરું સાંભળ્યું હશે. હું આગલી રાતના ઉજાગરાને થાકથી ભરેલું આ હાલરડાની મોહિનીને ખાળી શકું તેમ ન હતું. ધીમે ધીમે મારી આંખો ઘેરાતી હતી. તંદ્રામાં જ મને લ્યુસી દેખાઈ. જાણે તે આકાશ દર્શનની વાત માંડતી કે ફિઝિક્સના કોયડા ઉકેલતી મને કહે છે, આટલું મોટું અનંત વિશ્વ એક જ તત્વમાંથી સર્જાયું છે તે માનવું કેવું રોમાંચક છે નહીં? લ્યુસી આવું કહેતી ત્યારે તેના રોમાંચને હું સમજી ન શકતો. આજે તેવો જ રોમાંચ મને નાભિ સુધી સ્પર્શી ગયો. આદિ નિરંજન અકળ સ્વરૂપ રામે લીધા રમવા રૂપ, નાનાથી તરબોળ બનેલી ક્ષણો અનંત બની જાય તેવું ઈચ્છું ત્યાં પહેલાં નિંદ્રા મને ઘેરી વળી. સ્વપ્નમાં જાણે હું કોઈ જુદા જ વિશ્વમાં પહોંચી ગયો. મારા ચહેરા પર આ ખુલ્લા ડબ્બાથી વરસતી ચાંદનીનો સ્પર્શ હું ઊંઘમાં પણ અનુભવતો હોવ એવું મને લાગ્યું. ચાંદની કોઈ અપાર્થિવ શાંતિ પાથરતી હોય બ્રહ્માંડનો લઈ જાણે પરસાળમાંથી રેલાઈને ચોપાસ વિસ્તરતો હોય, મારી સંવેદના જાણે દ્રશ્ય જગતમાંથી અદ્રશ્યનાદમાં પ્રવેશી ગઈ. હું જાણે કે આ અરણ્યો, આ ભૂમિ, માજી અને સુપ્રિયા ભારતીને કોઈ નવા સ્વરૂપે નિહાળતો હતો. સવારે ઉઠીને મેં રાતના અનુભવની નોંધ લખી. લ્યુસીને લખેલા અધૂરા પત્રમાં આ બધું ઉતાર્યું અને ઉમેર્યું. લ્યુસી યુનિવર્સિટીઓ અને બીજા અનેક અભ્યાસુઓ અનેક સંશોધનોના દ્વારા કે પ્રસ્થાપિત કરવા માંગે છે તે જ વાત આ અફાટ અરણ્યો વચ્ચેના નાનકડા શહેરમાં એક અભણ વૃદ્ધા ગાતી હતી. તો ગ્રીસ અને ઇજિપ્ત જવાની છે તો હવે તારે અહીં પણ આવવું રહ્યું. હું નાહીને તૈયાર થયું ત્યારે સુપ્રિયા પરસાળમાં બેઠીને વાળમાં તેલ નખાવતી હતી. પાર્વતીમાં પાછળ બાજટ પર બેસીને તેના છૂટા વાળમાં તેલ નાખીને ઘૂંચો ઉકેલતા હતા. સવારના ઉજાસમાં સુપ્રિયાનો ગોરો શાંત અને નિર્મળ ચહેરો જોતા જ આ સ્ત્રી આ વનોમાં આદિવાસીઓ વચ્ચે રહીને કામ કરતી હશે તેવું માનવું

વધુ સુખ. એવું માનતી દુનિયામાં મેં અત્યાર સુધીના જીવનનો મોટો ભાગ ગાળ્યો છે. કંઈક મેળવી લેવાની, કંઈક પામવાની, હોદ્દાઓને કે ચંદ્રકોને જીતવાની ભૂખ જગાડવાનું તો મારો ધંધો. મારી પાસે તાલીમ પામીને વિજયી થયેલા કેટલાય ચહેરાઓ મને યાદ છે, પણ એમાંના સર્વાધિક સુંદર ચહેરા પર પણ મેં સુપ્રિયાના ચહેરા પર દેખાય છે તેવી ઉઘડતી સવાર જેવી પ્રાકૃતિક સૌંદર્યની જાય જોવાનું યાદ નથી આવતું. હા, લ્યુસી ક્યારેક વિચારમાં બેઠી હોય ત્યારે તેના ચહેરા પર સૌમ્યતા છલકાતી, પરંતુ આટલું સરળ સૌંદર્ય તો લ્યુસીને પણ નથી. અમે નીકળ્યા ત્યારે પાર્વતીમાએ સુપ્રિયાને સંભાળીને જવા કહ્યું અને ઉમેર્યું, છોરી, એક બાર તારી માં કા પતા મિલે તેમની અંગત વાતમાં દખલ ન થાય તેથી હું આગળ જઈને ઊભો. પરંતુ માજીના શબ્દો મારી જિજ્ઞાસાને ઉત્તેજિત કરી ગયા. કોણ અને ક્યાં હશે સુપ્રિયાની માં? એ પ્રશ્ન મનમાં સમાવીને હું આગળ ચાલ્યો. શહેરની 10મા મોડે અમને ઉતારીને ગુપ્તાજીએ વિદાય લીધી. 8-1 આદિવાસીઓ ત્યાં હાજર હતા. પેલી ગઈકાલે ટ્રેનમાં હતી તે પૂરિયા પણ હતી. તેના પર મારી નજર પડતા તે મીઠું હસી, તેનું મધુર સ્મિત અમારા પર છવાઈ ગયું. સુપ્રિયાને તેને આવકારી. આવી છે તું? હો, પૂરિયાએ કહ્યું. પૂરિયાની પાછળ ઊભેલી એક સ્ત્રીને કદાચ આ ન ગમ્યું. તે ગમે તેમ તેણે પૂરિયાનો ચોટલો ખેંચ્યો ને કહ્યું, ચડ ગઈ હો, પણ તુને સીધી નહીં કરા, તું મુને બોલના. જવાબમાં પૂરિયા કંઈ બોલી નહીં, માત્ર હસીને અંગૂઠો બતાવ્યો. બધાએ થોડો થોડો સામાન ઉઠાવ્યો. આશ્રમના સામાનના પોટલા મોટા હતા, તે છોડીને નાના બનાવીને વહેંચી લીધા અને અમે ચાલ્યા. આદિવાસીઓ કેડી પર એક સરખી લાઇનમાં એકની પાછળ બીજો તેમ ચાલતા રહ્યા. એ લોકો આગળ નીકળી જાય ત્યારે અમારી રાહ જોતા ઊભા રહેતા. તેમની વાતો સતત ચાલ્યા કરતી. આટલું બધું બોલ બોલ કરતા ચાલવાનું કારણ શું હશે તે મને ન સમજાયું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર.

સુપ્રિયા કહે જેટલું બોલે છે એટલા જ મૂંગા પણ રહી શકે આ બધા. અત્યારે તો સાંભળ્યું છે કે વાઘ આ તરફ આવ્યો છે એટલે કલબલાટ કરશે, બાકી તો બાજુમાંથી પસાર થઈ જાય તો પણ ખબર ન પડે એટલા સાવચેત હોય આ બધા. નીચે ઊંડી ખીણ ધરાવતી પર્વતીય ઢાળના મઠાળે અમે કેડી પર ચાલ્યા જતા હતા. અચાનક ખીણમાંથી ફૂટી નીકળ્યા હોય તેવા લગભગ એક સરખા ચહેરાવાળા બે આદિવાસીઓ કેડી પર આવ્યા. આ બીતુબંગા આવી ગયા, સુપ્રિયાએ કહ્યું, અને આગળ ભાર વહી જતા માણસોને બૂમ પાડીને કહ્યું, હવે રોકાશો નહીં, આ બેઉ જણ આવી ગયા છે. બે યુવાનોમાંથી એક અમારી આગળ અને બીજો પાછળ ચાલ્યો. તો આ તમારા બીતુબંગા? મેં બે આદિવાસીઓને જોતા કહ્યું. મને તો એમ કે બીતુબંગા એક જ વ્યક્તિનું કે કોઈ જાતિનું નામ હશે. જવાબમાં સુપ્રિયા પોતાનું થેલું પેલા આદિવાસીના હાથમાં આપતા બોલી, છે તો બે જુદા નામ, પણ અહીં તે એક જ નામ તરીકે વપરાય છે. બેમાંથી કોઈ એકને બોલાવીએ તો એ અમને બીતુબંગા જ બોલાવાની ટેવ પડી ગઈ છે. બીતુબંગા જ બોલે હે, એમાંના એક યુવાને સુપ્રિયાની વાતમાં સૂર પુરાવ્યો. નીચે ખીણ છે તે કાકરા ખો, સુપ્રિયા મને બધું બતાવતી હતી. સામેની ડુંગર ધાર પર પણ આવો જ રસ્તો છે, ત્યાંથી પણ કેન્દ્ર પર જઈ શકાય, પણ થોડું લાંબુ પડે. આગળ જતા વચ્ચે એક પથ્થર પર બેસીને રડતી પૂર્યા મળી. વળી તને શું થયું? કહેતા સુપ્રિયા તેની પાસે ગઈ. રામ બલી પીટા હોગા, બીતુબંગા બોલ્યા. સુપ્રિયા થોડી ખીજાઈને બોલી, તેના વર જોડે ધીંગા મસ્તી કરે છે તે રામ બલીને જરાય ગમતું નથી. એ જાણે છે તોય શા માટે તોફાન ઊભું કરે છે. હું કુછ નહીં કરા, પૂર્યા મોં ચડાવીને બોલી. ઓ મુને સોતન બોલે હે, પૂર્યાની આ વાત પર સુપ્રિયા મૌન રહી. બીતુબંગાએ તરત પ્રતિભાવ આપ્યો, ઓ તો એહસા સોચે હે, પૂરી શૈતાન હે રામ બલી. ઉઠ હવે ઊભી થા, સુપ્રિયાએ કહ્યું અને ઉમેર્યું, સાસરે જતી રહે તો આ ઝઘડા તો ન થાય. પૂર્યાએ કંઈ જવાબ ન આપ્યો. તે ઊભી થઈને અમારી આગળ ચાલવા માંડી. અમે 8-1 કિલોમીટર ચાલ્યા હોઈશું, પણ વાતોમાં અને ઘનઘોર વનોને નિરખવામાં કેન્દ્ર પર ક્યારે પહોંચી ગયા તે ખબર ન પડી. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નેક્સ્ટ એપિસોડમાં આપણે જલ્દીથી મળીશું. ત્યાં સુધી જોડાયેલા રહો મારી સાથે રેડિયો પાલનપુર.

આજે પણ એટલી જ તાદ્રશ્ય છે. શ્રોતા મિત્રો, આપણે ગત એપિસોડમાં વાત કરી હતી કે શ્યામને હવે અમદાવાદમાં નવી નોકરી મળી ગઈ છે અને જ્યાં રહેતો હતો ત્યાંના સૌને અને પોતાની પહેલી પ્રીતની એ અનુભૂતિ દર્શાવતી વ્યક્તિને પણ એ ત્યાં છોડી અને અમદાવાદ આવે છે. શ્યામ, ગિરીશ અને સુરભી એ ત્રણે સંસ્કૃતના શિક્ષક મનહરલાલના સંતાનો હતા. ઘણા વર્ષો અગાઉ મનહરલાલે એક નાનકડું મકાન શાસ્ત્રીનગર નામના અમદાવાદના એક વિભાગમાં બંધાવ્યું હતું અને આથી મોટું ઘર બાંધવાની તો ઈચ્છા હતી, પણ એ સમયે તે બાંધી શકાય તેવું ન હતું. અને અમદાવાદના આ પરિવારમાં ઉછરેલા આ વ્યક્તિ એટલે કે શ્યામ, એને જ્યારે વધુ સપના અને વધુ મોટા મકાન, વધુ પ્રસિદ્ધિ અને મિલકત વસાવવી હોય ત્યારે વિદેશ એ એના માટે એક અદ્ભુત સ્વપ્ન હતું. હંમેશા તેના બા નીલાબા કહેતા હતા કે મારો શ્યામ તો પૈસે ટકે સુખી થશે અને એ ત્યાં એટલે કે અમેરિકામાં સફળ માણસ બનવાનો છે અને ત્યાં પહોંચી અને આપણા પરિવારને ઊંચું લઈ આવશે. અને આ વાત થતી ત્યારે એ બંને પરિવારના પતિ પત્ની એ પોતાના ઝઘડામાં પણ આ વાતનો ઉમેરો કરી અને પછી ભવિષ્યના સ્વપ્નાઓ સેવી લેતા હતા. હવે શું થશે અને કેવી રીતે એ વાતને આજે માણીશું. સમય થયો છે ગીતનો, ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. શ્યામને પોતાની નવી નોકરી ખૂબ જ ગમી ગઈ. તેણે દિલ દઈને કામ કરવા માંડ્યું. બહુ જલ્દીથી તે તેના ઉપરીઓમાંનો એક માનીતો વૈજ્ઞાનિક બની પણ ગયો. તમે સાંભળી રહ્યા છો આરજે એઆરના સ્વરમાં રેડિયો પાલનપુર પર ડોલર વહુ નવલકથાના અંશો, જેના લેખિકા છે સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. શ્યામના લગ્ન માટેના માંગા આવવા શરૂ થઈ ગયા, પણ શ્યામ કે તેની માતા આ તબક્કે તેના લગ્ન માટે તૈયાર ન હતા. તેમની યોજના એ હતી કે કમસે કમ એક વર્ષ સુધી શ્યામે એટલા પૈસાની બચત કરવી કે જેથી ઘરમાં એક માળ ઉમેરી શકાય, ત્યાર પછી જ લગ્નનો વિચાર કરાય, તે અગાઉ નહીં. વળી એક બીજો વધુ સારો વિકલ્પ તો હતો જ, અમેરિકા. હવે તો તે જ સૌથી ઊંચી મહત્વકાંક્ષા તેના માટે બની ગઈ, જીવનનું સૌથી મહત્વનું ધ્યેય. શ્યામે બહુ જ શિષ્ટતાથી આવતા બધા માંગાઓ નકારી દેવા માંડ્યા. મનહરલાલને નિવૃત્ત થવામાં હજી બીજા બે વર્ષ બાકી હતા. તેમના બે દીકરાઓ આ બે વર્ષમાં જે કંઈ બચત કરી શકે તે તેમની બહેન સુરભીના લગ્ન માટે વાપરી શકાય અને આવી યોજના કુટુંબે ઠરાવી હતી. જો કે ગિરીશ પાસેથી કંઈ બહુ આશા રાખી શકાય તેમ ન હતી. તેની આવક તો એટલી જ હતી કે તેમાંથી તેને પોતાની જરૂરિયાતો પૂરી થઈ જાય. આથી જળુંબી રહેલા મોટા બે ખર્ચાઓનો મૂળ ટેકો કરનાર તો શ્યામ જ રહેવાનો. આ નાણાકી કટોકટીમાં નીલાબા કેવળ પોતાના પહેલા દીકરા પર જ વિશ્વાસ મૂકી શકે તેમ હતું. જીવનમાં પ્લાનિંગ કરવું બહુ અગત્યનું છે અને આ પ્રકારે પરિવારના સભ્યોને ભવિષ્ય માટે માતા પિતા પ્લાનિંગ કરે એ સાહજિક છે. ક્યારેક સવાલ અને સંઘર્ષ થાય, પણ અહીંયા શું થશે એ વાતને આપણે માણીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. અને ત્યાં તો ખૂબ જ અદ્ભુત સમાચાર આવ્યા. ઈસરો તરફથી શ્યામને અમેરિકા જવાનું નક્કી થયું. ખાસ તો સંશોધન માટે હવે તેણે ફ્લોરિડા જવાનું હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના રચયિતા છે સુધા મૂર્તિ અને જેને ગુજરાતીમાં અનુવાદ કરીને આપણી સમક્ષ મૂકી છે આ નવલિકાને, તે છે સુધા મહેતા. નીલાબા તો સાચે જ ખુશીથી ઉછળી પડ્યા. એક નાનકડી બાળાની જેમ તેમની ચટરપટર શરૂ થઈ ગઈ. મેં તો સાંભળ્યું છે કે ત્યાંનું સોનું બહુ સસ્તું છે, વળી કેસર અને ઇલાયચી તો કેવા ઊંચી જાતના ત્યાં મળે. આવું બધું લાવવાનું ભૂલતો નહીં જ્યારે પાછો આવે ને ત્યારે. હા, કહી દઉં છું. સુરભીએ પણ ઉમેર્યું, મોટાભાઈ પાછા આવો ને ત્યારે ઓછામાં ઓછી 6 સાડીઓ ફક્ત મારા માટે લાવજો. કેવળ મનહરલાલ અને ગિરીશે કોઈ જાતની માંગણી શ્યામ પાસે રજૂ ન કરી. ઘણા લાંબા સમયથી સેવેલું સ્વપ્ન હવે સાકાર થયું. શ્યામ એ તકોની ભૂમિ, અદ્ભુત સમૃદ્ધિની ભૂમિમાં આવી પહોંચ્યો.

એ ભૂમિ એણે ધારી હતી તેનાથી જુદી નીકળી. આ એવો દેશ હતો કે જે હર પળ દોડતો જ હતો. અહીં પાણીની કોઈ અછત ન હતી, વીજળી પણ બહુ મોટા પ્રમાણમાં મળી શકતી, મકાનો પણ સરળતાથી મળી જતા, પોતાના બધા નાગરિકોની મૂળભૂત માનવીય જરૂરિયાતો ક્ષમતાથી કદાચ તેથી પણ વધુ પૂરવા માટે આ દેશ સક્ષમ હતો. આથી જ પૂરા વિશ્વમાં તેને સૌથી વધુ સમૃદ્ધ દેશ કહેવામાં આવ્યો અને વળી સૌથી વધુ શક્તિશાળી પણ. ભારત એક 5000 વર્ષ પુરાણો દેશ છે, જ્યાં મહાન સમ્રાટોએ, ચાલુક્ય અને રાષ્ટ્રકૂટોએ શાસન કર્યું. આ ભૂમિ જે એક સમય ખૂબ પ્રશંસા પ્રાપ્ત હતી, તે ભૂમિમાં હવે અછતો અને વહેમોએ ઘર ગોળ્યું હતું. લાંબી અને દુઃખદાયક બીમારીથી પીડાતા કોઈ શરીરની જેમ તેનું ચૈતન્ય ઝાંખું પડી રહ્યું હતું, ઉડી રહ્યું હતું. એ દેશ જેને અનેક રોગો લાગુ પડ્યા હોય તેની સરખામણી અમેરિકા સાથે કેવી રીતે થઈ શકે? આ પરિસ્થિતિ વર્ષો પહેલા લખાયેલી ભારતની પરિસ્થિતિ અને અમેરિકાની સદ્ધરતા સાથે છે. આજની પરિસ્થિતિ સાથે તેને કંઈ લેવા દેવા નથી, પણ આજે પણ માનવું તો પડે કે અમેરિકા ઘણી બધી બાબતોમાં, માનવીય બાબતોમાં સુખ અને સમૃદ્ધિ આપી રહ્યું છે. દોડતો દેશ છે, આગળ જ વધે છે, અને ભારત આજે એના પથ કરતા વધારે સક્ષમ અને સુદૃઢ બન્યો છે. પણ અપેક્ષા તો અમેરિકાની રહેવાની. શું થશે હવે શ્યામના જીવનમાં, માણીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર. આખાય અમેરિકામાં કુશળ વહીવટને શ્યામ જોઈ શક્યો. કોઈનું પણ ઘર શોધવામાં તેને થોડી મિનિટો જ થતી, અને તેમાં પણ કોઈની મદદ લેવી પડતી નહોતી. દુનિયાના કોઈ પણ ખૂણે તે કોઈ પણ વ્યક્તિનો સંપર્ક કરી શકતો. અડધી જ મિનિટમાં ગાડી, ઘર, ટેલિફોન વગેરે બધું જ એ ખરીદી શક્યો. ભારતમાં તો આ બધું કોઈ ધનવાન હોય ને તો જ કરી શકે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર ડોલર વહુ, સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત નવલકથાના અંશોને આરજે એઆરના એટલે કે મારા સ્વરમાં. બહુ જ જલ્દી શ્યામને તો અમેરિકાની જીવનશૈલીની આરામદાયક સગવડો અને અન્ય આકર્ષણો ગમવા લાગ્યા. આ દેશ એટલો આશ્ચર્યજનક અને અદ્ભુત છે તે પોતાની જાતને કહેતો, હજાર વાર કહેતો, અને અહીં રહેનારા લોકો પણ કેટલા બધા સુખી છે. તેની નોકરી પણ ઘણી સંતોષજનક હતી. ભારતમાં તો જે આ કામ કરતો તેનાથી આ ઘણું બધું વધારે મહત્વનું કામ પણ તેને મળ્યું હતું. ભારતમાં મળતા પગાર કરતાં પણ અહીં ઘણો મોટો પગાર હવે તેને મળતો. પરિશ્રમ કરવાની ટેવ ધરાવતો અને વળી ક્ષમતાવાળો હોવાથી શ્યામ ઝડપથી જ સફળતાની નવી ઊંચાઈઓ સર કરવા લાગ્યો. પોતાના કામ અને પગારથી ખૂબ જ રાજી થતો શ્યામ પોતાની આ નવી જિંદગીમાં નવા જોશથી જોડાઈ ગયો. જીવનમાં થતા ફેરફાર અને નવી મળતી તકોને આપણે વધાવીએ છીએ, એ જ તો આપણા જીવનનો લક્ષ્યાંક છે. સફળતાઓને કેવી રીતે પચાવીએ અને શ્યામના જીવનમાં પછી કેવા ફેરફારો થાય છે એ તો આપણે સૌએ જાણવું છે, અને તમારામાં પણ અધિરાઈ છે જ. સુધામૂર્તિએ લખેલી આ નવલકથાને માણવાની મજા પણ કંઈક ઓર છે. હું તમને બધું જ કહેવાનો છું અંશોમાં, ટુકડાઓમાં, પણ સમય થયો છે ગીતનો. ગીતના વિરામ બાદ ફરી પાછો હું આવું છું. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર. જ્યારે એક સાંજે કામથી ઘરે પાછો ફરતો હતો શ્યામ, ત્યારે સ્વાભાવિક રીતે તેને પોતાનું કુટુંબ યાદ આવતું. તેણે માતાને કાગળોમાં અમેરિકાના જીવનશૈલી વિશે લખ્યું, ત્યાં મળતા વિવિધ જાતના શાકભાજી ને ફળો વિશે લખ્યું, તેણે જાત જાતના ફળોના રસો વિશે લખ્યું, જેની બોટલોનો આકાર પણ જુદા જુદા હતા તે લખ્યું, વળી દુકાનોમાં કેટલી જાતના આઈસ્ક્રીમ મળે એ પણ લખ્યું, અને પૈસા બદલાવી આપતા મશીનો અને કચરાના ડબ્બા ભેગા કરતી ટ્રકો તેના વિશે પણ લખ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતી ભાષાની સાહિત્યમાં પણ એક અનેરું સ્થાન ધરાવતી આ ડોલર વહુ નવલકથાને આરજે એઆરના સ્વરમાં રેડિયો પાલનપુર પર. ફળનો રસ પીધા પછી તેને મન ન થયું કે તેની બોટલ ફેંકી દે. ત્યારે તેણે માને લખ્યું, જો તું અહીંયા હોત ને તો આવી બધી સરસ બોટલોમાં વળી જાત જાતના અથાણા પણ તે ભરી દીધા હોત, અને અમેરિકામાં ખોરાક પણ કેટલો સસ્તો હતો, વળી લોકો પણ કેટલા વિશ્વાસપાત્ર અને પ્રામાણિક, તેવો કોઈ ફેરિયો ઊભો ન હોય તેવા રસ્તા પરના સ્ટોલોમાંથી સમાચારપત્રો ખરીદતા, તો પણ તેના યોગ્ય પૈસાની ચૂકવણી માટે બાજુના ડબ્બામાં અચૂક પૈસા નાખતા, બસોમાં પણ કંડક્ટરની કોઈ જરૂર નથી, અમેરિકનો ટિકિટના પૈસા કોઈ જાતના કપટ વિના ચૂકવી જ દેતા, અને આ બધા જ કાગળો તેણે પોતાની માતાને લખ્યા હતા. અને પછી તેણે ડોલર વિશે લખ્યું, તેની જાદુઈ તાકાત અને તેની મહાન ખરીદી શક્તિ, અને હકીકત એ કે એક ડોલર માટે 45 રૂપિયા એ સમયમાં આપવા પડે.

એ પણ લખ્યું. અને આશ્ચર્યજનક બાબત એ હતી કે જો તમારા ખિસ્સામાં ડોલર હોય તો તમે આખી દુનિયામાં કોઈ પણ ચિંતા વિના ખૂણે ખૂણે પ્રવાસ કરી શકો. આ વૈશ્વિક સ્વીકાર પામેલ શક્તિશાળી ચલણી નાણું આજના આધુનિક સમયનું એક સાધન હતું અને એણે આ ડોલરની મોહિનીની બધી જ વાતો માને પોતાના કાગળમાં લખી હતી. માં સિવાય એને આ બધી વાતોને પ્રોત્સાહન પણ કોણ આપે? એના પિતા કે ગિરીશ તો બિલકુલ નહીં, અને સુરભીની અપેક્ષાઓ વધારે હતી. બીજા કોઈ મિત્રો કે એ સાથે વાત કરવાનું કોઈ મહત્વ ન હતું, એટલે એને બધું જ લખ્યું હતું. બીજું શું લખ્યું ને શું વાતો કરવાનું હતું એ બધું જ આ અંશમાં આવશે. આ માટે જોડાયેલા રહો ગીતના વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર. જ્યારે જ્યારે નીલાબાની રસોઈ થોડી બગડી જતી ત્યારે તે કુટુંબના બાકીના સભ્યોનું અનુમાન સાચું થતું કે એ દિવસે શ્યામનો પત્ર આવ્યો જ હશે. પોતાના દીકરા તરફથી આવેલો પત્ર તરત જ રાંધણ કળા ઉપર પ્રભાવ પાડતો. કોઈ પણ વાર આ પત્ર પહોંચ્યો એટલે કશું જ ન થાય એવું તો ન જ બનતું. કોઈ વાર ભાત ચોંટી જતા તો શાક કાચું રહેતું કે પછી દાળમાં વધુ પડતું મીઠું પડી જતું અને ચામાં ખાડ વધી જતી. માની વાત છે ને? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહોની સાથે આ નવલકથાના અંશોને પણ તમે સતત જીવનમાં વાગોળતા રહો. સુધામૂર્તિ લિખિત આ ડોલર વહુ નવલકથા અને જેનો અનુવાદ સુધા મહેતાએ કર્યો છે તે હું આરજે એઆર મારા સ્વરમાં લઈને આપને કહી રહ્યો છું. એ દિવસો એવા હતા કે જ્યારે નીલાબા ભારતમાં કેવળ શારીરિક રીતે હાજર રહેતા અને તેમનું હૃદય અને મન તો અમેરિકાના એક છેડેથી બીજે છેડે ઉડ્યા કરતું. હવે તરતમાં જ પાછા જવાનો સમય આવશે તેવું પ્રશિક્ષણ ટ્રેનિંગમાં 3-4 અઠવાડિયામાં સંપન્ન થતું હતું, એટલે કે કહેવામાં આવતું ત્યારે શામે ભારત પાછા આવવાનું થશે અને ઈસરોના કોઈ નવા વૈજ્ઞાનિકને તેને આ પ્રશિક્ષણ આપવી પડશે અને એની ફરજ પડશે એ વિચાર માત્ર તેને નાખુશ કરી દેતો. તેણે ઈસરોના જ બીજા કેટલાક કર્મચારીઓ અંગે વિચારવા માંડ્યું જેઓ પ્રશિક્ષણ માટે અમેરિકા આવ્યા તો હતા પણ પછી પાછા કદી ભારત આવ્યા જ નહોતા, એટલે કે ગુમ થઈ જવાનો માર્ગ લીધો હતો. પછી તેઓ કોઈ અમેરિકન કંપનીમાં કામે જોડાઈ જતા. જે લોકોએ તેમને કામે રાખ્યા હતા તેમણે તેમને કહ્યું હતું, ચિંતા ના કરશો, અમે તમને ગ્રીન કાર્ડ અમારા વકીલોની મારફતે અપાવી દઈશું. આ સ્વાર્થીપણું પણ પોતાના જીવન અને પરિવાર માટે કેટલું અગત્યનું હતું. શ્યામ શું આવું કરશે કે નહીં એ બધી જ વાતોને માણીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર. આ બધા ગુમ થનાર લોકોએ ખરી રીતે તો અમેરિકામાં આવ્યા પહેલા એમની સંસ્થામાં, એટલે કે પોતાની પ્રશિક્ષણ માટે અહીં મોકલી આપનારી સંસ્થામાં એવું લખાણ આપેલું હતું કે અમે ભારત પાછા આવીને પછી તમારી સંસ્થામાં 5 વર્ષ ઓછામાં ઓછું કામ કરીશું અને સહીઓ પણ એ શરતોમાં બાહેધરી આપતા કરી હતી. જો આ શરતોનું તેઓ પાલન ન કરે તો સજાપાત્ર ઠરે તેમ પણ હતું. પરંતુ આ બધી નાની નાની વાતો પ્રત્યે ગુમ થઈ જનારાઓ તરફથી બેપરવાહી દાખવવામાં આવતી હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર. ડોલર વહુ નવલકથાના અંશો કે જેના રચયિતા સુધામૂર્તિને અનુવાદ કર્યો છે સુધા મહેતાએ અને હું આરજે આર ગુજરાતીમાં તમારા સુધી રેડિયો પાલનપુર થકી પહોંચાડી રહ્યો છું. સામાન્ય રીતે આ ગુમ થનારા લોકો એવું માનતા હતા કે પહેલા તેમને સજા ફરમાવા તો દો, પછી જોઈ લેવાશે શું કરવું, અને પડશે એવા દેવાશે. જે દિવસથી શ્યામે અમેરિકાની ભૂમિ પર પગ મૂક્યો હતો તે જ દિવસથી તેણે આવા ગુમ થનારાઓની કથાઓ માટે કાન ખુલ્લા રાખ્યા હતા. આ તો હવે એક સામાન્ય પ્રયુક્તિ જ જાણે બની ગઈ હતી. તેણે પોતાના સાથીદારો અને રાજીવ અને શ્રીકાંત પર આવું શરતી બોન્ડ સ્વીકાર્યા પછી અમેરિકા આવી અને ગુમ થયા હતા તે વાતો વિશેનો અભિપ્રાય મેળવ્યો હતો. પણ પછી તે અમેરિકામાં ભૂગર્ભમાં ચાલી ગયા અને તેઓ અહીં પ્રચ્છન્ન અને ખાનગી રીતે રહેવા લાગ્યા. ઈસરોના ઉચ્ચ અધિકારીઓએ વાસ્તવમાં તો શ્યામને પણ પત્ર લખ્યો કે આ બંને ગુમ થનારા સાથીદારોની શોધ કરી તેમના સરનામાં મોકલી આપવો. શ્યામને ખબર હતી કે રાજીવ અને શ્રીકાંત હવે સંતાતા સંતાતા કયે ઠેકાણે રહેવા લાગ્યા હતા, પણ તેણે એ બાબતે મૌન જ સેવ્યું હતું. ગ્રીન કાર્ડ મળી ગયા બાદ આ ગુમશુદા લોકો હિંમતભેર પોતાના અડ્ડામાંથી બહાર આવી જતા અને પાછા ભારત પણ ફરતા, જ્યાં તેઓ ધનવાન અને પ્રતિષ્ઠિત કુટુંબની સુંદર છોકરીઓ સાથે લગ્ન કરી લેતા અને ખૂબ રોપથી પાછા અમેરિકા આવી જતા, જ્યાં તેઓ સુખી અને સ્થિર જીવન ગાળતા. હવે તો તેઓ ડોલર દેશના નાગરિકો હતા ને? આ વાત ચુભે છે, વાગે છે,
પણ હકીકત છે.

છોડીએ અને શું થશે નવલકથામાં, શ્યામ શું આવું કરશે કે નહીં એ માણીશું આપણે આ ગીતના વિરામ બાદ અથવા તો ફરી ક્યારે. પણ તમારે મારી સાથે જોડાયેલા રહેવાનું છે 90.4 મેગાહર્ટઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. તો શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા હતા રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથા, જેના રચયિતા છે સુધા મૂર્તિ, સામાજિક કાર્યકર્તા અને ઇન્ફોસિસના પ્રણેતા, અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. આ સુંદર મજાની નવલકથા શ્યામ અને એના જીવનને, અમેરિકાના સ્વપ્ન અને ડોલર વહુ પરિવારની પ્રગતિ, એવી તો ઘણી બધી બાબતોનો સમાવેશ કરે છે. અને એટલે જ તો આપણા જીવનમાં પણ આ પ્રગતિ અને પંથ કે જ્યાં આર્થિક પરિસ્થિતિને મજબૂત કરવાની છે, તે વર્ષો પહેલા અને આજે પણ સેમ છે. એટલે જ હું તમારી સાથે વહેંચી રહ્યો. આ નવલકથાના અંશો કેવા લાગે છે એના અભિપ્રાય મને મોકલી આપો. અને આ માટે તમારે શું કરવાનું છે, માત્ર 9599-66-88 પર વોટ્સએપ કરીને તમારા મેસેજ ટેક્સ્ટ અથવા તો વોઇસમાં મોકલી આપવાના છે. આ સિવાય ફેસબુક, એક્સ, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર મેસેજીસ કરીને, કોમેન્ટ કરીને પણ મોકલી શકો. રેડિયો પાલનપુર લખશો એટલે આ બધા સોશિયલ મીડિયાના એકાઉન્ટ ખુલી જશે. સિવાય રેડિયો ગાર્ડન પર અને અમારી મોબાઈલ એપ્લિકેશન પર પણ આ બધા જ વિકલ્પો ઉપલબ્ધ છે. અમારા પ્રતિભાવ કાર્યક્રમ વિશે નવું શું જાણવા માંગો છો, એક નવા કલેવરમાં, નવા સ્વરૂપમાં ટૂંક સમયમાં આ સમુદાયિક રેડિયો સ્ટેશન આવી રહ્યો છે અને આ માટે તમારા અભિપ્રાય અગત્યના છે, તો મોકલી આપો. આ સિવાય તમે વિશ્વના કોઈ પણ ખૂણામાં હોવ કે અન્ય મિત્રોને આપણા આ સમુદાયિક રેડિયોને પહોંચાડવા માંગતા હોવ, તો તમે અમારી આ રેડિયો પાલનપુર લખેલી અને શોધેલી મોબાઈલ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર અને આઈટ્યુન સ્ટોર પર મોકલી આપો. સિવાય મેં કહ્યું એમ રેડિયો ગાર્ડન પર પણ મને અથવા અમારા બધા જ આરજીઝને તમે સાંભળી શકો છો. તો તમારા અભિપ્રાય મને મોકલી આપો. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો. અલવિદા દોસ્તો, આવતા એપિસોડમાં આપણે ફરી મળીશું રેડિયો પાલનપુર પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: અને પોપટને એનો મન ગમતો રંગ મળ્યો. પછી ચકલીનો વારો આવ્યો.
1: મારા ભગવાન, હું માટીમાં જ દાણા ચડું છું અને મારો માળો પણ સુકાયેલા ઘાસના તણકલાનો હોય છે, તેથી તમે મને એવો જ રંગ આપો.
0: ભગવાને તેની પણ ઈચ્છા પૂરી કરી. પછી ગિદ્ધનો વારો આવ્યો. તેણે કહ્યું,
2: ભગવંત, હું ઉપર ઊંચા પહાડોમાં રહું છું એટલે મને એ પ્રકારનો રંગ આપો.
0: એટલે ભગવાને તેને કથ્થઈ રંગ આપ્યો. પછી સુંદર મોરનો વારો આવ્યો. એને ત્યાં રાખેલા બધા જ રંગો ગમતા હતા. એ નક્કી ન કરી શક્યું. એણે કહ્યું,
1: ડિયર ગોડ, પ્લીઝ મને બધા રંગો થોડા થોડા આપો.
0: ભગવાને એની ગરદન ચમકતી બ્લુ રંગની બનાવી, લીલો અને વાદળી રંગ પીછાનો આપ્યો અને પીછા પર પીળા રંગના ટપકા. થોડા સમય પછી લગભગ બધા જ રંગો વપરાઈ ગયા, પરંતુ કાગડો, ઘુવડ, બતક અને હંસ ત્યાં આવ્યા નહોતા. બીજા પક્ષીઓએ તેમને જવા કહ્યું.
1: એ તમે જાઓ, તમે મોડા જશો તો બધા જ રંગો વપરાઈ જશે.
0: કાગડો અને ઘુવડ તરત પહોંચી ગયા, પરંતુ ત્યાં થોડા જ રંગો બચ્યા હતા. હવે શું? તેમણે આજીજી કરી.
3: કાવ કાવ, ભગવાન, બધા જ રંગો ભેગા કરીને અમને એક નવો જ રંગ આપો.
0: ભગવાન મનમાં હસ્યા. એમને ખબર હતી કે બધા જ રંગ ભેગા કરશે તો કાળો રંગ બનશે, પણ તેઓ ચૂપ રહ્યા. એમણે બધા રંગો ભેગા કર્યા અને કાળો રંગ એમણે આપ્યો. બંને એકબીજા સામે જોયું, બંને સંપૂર્ણ કાળા રંગના, પણ હવે કંઈ થઈ શકે નહીં, અને તેઓ ત્યાંથી ઉડી ગયા. તેમણે બતક અને હંસને જોયા. એ બંને કાગડા અને ઘુવડના રંગ પર હસી રહ્યા હતા. કાગડો ગુસ્સામાં બોલ્યો,
3: કાળા છે તો શું થયું? બ્લેક સુંદર રંગ છે, અમારી પાસે રંગ તો છે, તમારી પાસે તો રંગ જ નથી. ટોક ટોક ટોક ટોક.
0: જોયું બાળકો, આપણે સમયસર ન પહોંચીએ તો શું થાય?
4: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.

વાર્તાનું નામ છે મૂરખ ગધેડા અને સમજુ બકરીઓ. એક ઝરણું હતું, તેના પર લાકડાનો એક સાંકડો પુલ હતો. એકવાર એક કાળો ગધેડો તે પુલ ઉપર થઈને પસાર થતો હતો.

0: એજ વખતે સામેથી બીજો સફેદ રંગનો ખદેડો આવતો હતો. પુલ ખૂબ જ સાંકડો હોય, બંને ગધેડા એક સાથે પસાર થઈ શકે એમ નહોતું. કાળા ગધેડાએ બરાડ પાડીને કીધું,
1: અરે ઓ, મારા રસ્તા વચ્ચેથી હટ.
0: સફેદ ગધેડાએ પણ સામે એવી જ બરાડ પાડીને કહ્યું,
1: અરે ઓ મૂર્ખના સરદાર, કાળિયા પાછો હટ, નહીં તો તને આ ઝરણામાં ફેંકી દઈશ.
0: આમ તે બંને ગધેડા માથા ભીડાવી પુલ પર લડવા લાગ્યા. બે માંથી કોઈ પાછો હટતો નતો. પછી બંને એકબીજાને ધમકાવા લાગ્યા અને પુલ પર લડવા લાગ્યા. એથી બંને નીચે ઝરણામાં પડી ગયા. ઝરણાના ઝડપી વહેણમાં તેઓ ઊંડા પાણીમાં ડૂબી ગયા. થોડા સમય પછી બે બકરીઓ એ જ પુલ પર સામે આવી. તે બંને ડાઈ અને શાંત સ્વભાવની હતી. થોડી વાર તેમને શું કરવું તે સમજાયું નહીં. પછી તેમાંની એક બકરી નીચે બેસી ગઈ અને સામેની બીજી બકરી તેના શરીર ઉપર થઈને ચાલી ગઈ. પછી બેઠેલી બકરી ઊભી થઈ ને પોતાના રસ્તે પડી. આમ બંને બકરીઓ સલામત રીતે પુલ પાર કરી ગઈ. આ વાર્તાથી આપણને એ સમજમાં આવે છે કે ઝઘડવાથી પોતાનું જ નુકસાન થાય.

0: તળાવની નજીકથી પસાર થતો હતો ત્યારે તેની નજર એક સોનાની બંગડી ઉપર પડી.
1: ચાલો આ રાખી લઉં છું, કઈ કામ આવશે. ખડવા માટે લાલચ તો મળી, હવે શિકારની રાહ જોઉં છું.
0: એ જ સમયે એક યાત્રી તળાવના બીજા કિનારાથી પસાર થતો હતો. ત્યારે તેની નજર યાત્રી પર પડી.
1: આહ, મનુષ્ય બહુ જ સ્વાદિષ્ટ હોય છે અને લાલચી પણ. અરે સાંભળો, સાંભળો તો, સોનાની બંગડી જોઈએ છે? મારા તો કઈ કામની નથી આ.
2: સોનાની બંગડી? અરે વાહ, બહુ સુંદર છે, પણ નહીં, એના માટે પોતાનો જીવ કોણ જોખમમાં નાખે.
0: પણ થોડી વાર વિચારીને તેણે કહ્યું,
2: બંગડી મળી હોત તો સારું થાત, પણ તારા જેવા ખતરનાક જનાવર પર હું ભરોસો કેવી રીતે કરું?
1: તમારો વહેમ તો સાચો છે. પહેલા હું ખૂબ જ ઘાતકી હતો, પણ એક સંન્યાસીએ મારું જીવન બદલી નાખ્યું. આ બાજુ આવો અને લઈ લો આ સોનાની બંગડી.
2: પરંતુ હું જો નજીક આવ્યો તો તું મને સુંઘતા જ સંન્યાસીની વાત ભૂલી જઈશ.
1: અરે નહીં નહીં, આ હમ પણ હું વૃદ્ધ થઈ ગયો છું, મારા નખ તો ઘસાઈ ગયા છે, ડરવાની કોઈ જરૂર નથી. આવો આવો, આ તરફ આવો અને લઈ લો આ.
0: યાત્રીની લાલચે વાઘનો ડર ભૂલાવી દીધો.
2: લાગે છે સાચે જ બદલાઈ ગયો છે આ. ચાલો બંગડી લઈ જ લઉં છું.
0: પણ જેવો એ પાણીમાં ઉતર્યો થોડી જ વારમાં,
2: અરે નહીં, આ તો કીચડ છે, હું ફસાઈ ગયો, બચાવો, મને કોઈ બચાવો.
0: વાઘ હવે આરામથી યાત્રી પાસે ગયો અને તેને બહાર કાઢીને તેના પર તૂટી પડ્યો.
2: હે ભગવાન, કેટલો મૂરખ નીકળ્યો, લાલચે તો મારો જીવ જ લઈ લીધો.

0: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM

એમ રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512-96-88 9512-99-66-88. ફરી એકવાર નંબર હું તમને

4-99-12-99-6-8 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુર નો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-96-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 92 66 88 પર
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9599-66-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: આપ યું હી અગર હમસે મિલતે રહે,

શહેર ની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેર નો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો, સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: હાય નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આજે આપણે તમારી માટે લઈને આવી ગયા છીએ વાંચિકમ. બના સાહિત્ય ઉત્સવમાં રેડિયો પાલનપુર અને આંગિકમ દ્વારા રજૂ થયું વાંચિકમ, જેનું ટાઇટલ હતું પડી પટોળે ભાત. આ વાંચિકમમાં તમને વિવિધ આર્ટિસ્ટોના અવાજ સાંભળવા મળશે, જેઓ જોડાયેલા છે રેડિયો પાલનપુર તેમજ આંગિકમ સંસ્થા સાથે. તો ચાલો માણીએ આજનો આ એપિસોડ પડી પટોળે ભાત વાંચિકમ, ઓન્લી ઓન રેડિયો પાલનપુર 90.4 FM.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: નમસ્કાર. બનાસ સાહિત્ય ઉત્સવ, આપણી અસ્મિતા, આપણો ઉત્સવ. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, રમતગમત યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત આ બનાસ સાહિત્ય ઉત્સવના વાચિકમ સત્ર ઉત્તર ગુજરાતની શ્રેષ્ઠ વાર્તાઓમાં આપ સૌનું રેડિયો પાલનપુર અને આંગિકમ ફાઉન્ડેશન વતી હું હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉક્ટર ભાગ્યેશ ઝા સર, મહામાત્ર શ્રી ડૉક્ટર જયેન્દ્રસિંહજી જાદવ અને તેમની સમગ્ર ટીમ અને સાથે આપણા સૌના સાહિત્ય પ્રેમી અને લોકલાડીલા એવા ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકર, તેમના પ્રત્યે આ નગરના સાહિત્યિક કલારસિક પ્રેમીઓ તરીકે અમે ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કરીએ છીએ. સતત સમયાંતરે અને મોસમ બદલાય ત્યારે મોસમને અનુરૂપ આ નગરને ધબકતું રાખવા માત્ર વિકાસની જ સરવાણી નહીં, પરંતુ મનને અને તન બંનેને સુવિધારૂપ થાય તેવા સરકારી કાર્યક્રમોને આ નગર સુધી ખેંચી લાવે છે. ઉત્તર ગુજરાત એટલે આનર્ત પ્રદેશ, બનાસ એટલે પરણાશા નદી અને એના કાંઠેની સંસ્કૃતિ અને એની વાર્તાઓનો સમૂહ. આ વાર્તાઓની અંદરથી જ્યારે પસંદગી કરવાનું આવ્યું ત્યારે અમે સૌ પ્રથમ અલગ અલગ એક અને બે એમ વાર્તાઓ પસંદ કરવાનો પ્રયાસ પણ કરી જોયો, પણ સમગ્ર ઉત્તર પ્રદેશના તમામે તમામ લોક સાહિત્યની કોઈ ઝાંખી પાડતું હોય, જ્યાં તમામ સંસ્કૃતિ, ત્યાંની રસમ રિવાજ, દુહા

0: ફટાણા લગ્ન ગીતો, અહીંનું લોકસંગીત અને એની સાથે સાથે સ્ત્રી અને એના અસ્તિત્વની ખુમારી, એ જો કોઈ વાર્તામાં આવતી હોય તો એ છે પડી પટોળે ભાત. નાટ્યશાસ્ત્રની અંદર કથા વસ્તુ તરીકે, કથા વાર્તા તરીકે જેને આલેખી શકાય અને જેમાં સમગ્ર વાતને આવરી લેવામાં આવી છે આ આનર્ત પ્રદેશની, જેનું નાટ્ય મંચન પણ ઘણી વખત થઈ ચૂક્યું છે, એવી આ કથા વાર્તાને લઈને અમે આવ્યા છીએ. તો આવો માણીએ પડી પટોળે ભાત.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

આજે વાત કરવી છે મારે ગુજરાતની ડીંગી ધરાની. ભાઈ, ગુજરાતની ધરા એટલે ડીંગી ધરા. અહીં રણવીર શૂર બહુ પાક્યા, ઊંચા મલકના માનવી ને ઊંચા પરમાણુ આપ્યા. ત્રાસતી તપતી ધરાને ઠારવા અહીં ખડા થયા બહુ પાળિયા. કોઈ ખેડતા દરિયો દૂર સદૂર, તો કોઈ જોમન વનતા વાણિયા. પણ આજે તો વાર્તા કરવાની છે અને કહેવાની છે એક કોમળ દેહવાળી છોકરી, જેણે પરંપરાઓ અને રૂઢિગત રિવાજો સામે રણશીંગું ફૂક્યું હતું. બાત ભીડી હતી ખોટી સામાજિક માન્યતાઓ સામે. અરે, એ તો ના નમી, ના ઝૂકી, ના ડરી, ના પાછી હટી. શક્તિનું પ્રતીક સમી બની હતી એ નમણી નારી, જેનું નામ હતું કસુંબી રાણી. સાળવીની છોકરી હતી. આમ તો વાત છે પાટણ શહેરની, આનર્ત પ્રદેશનું મહાનગર. એ સમયની વાત છે જ્યારે પાટણ ગુજરાતનું પાટનગર હતું, વેપાર અને ઉદ્યોગનું કેન્દ્ર હતું. તે સમયે પાટણની જાહોજહાલી અલગ જ હતી, વિખ્યાત હતી. લખપતિઓ અને કરોડપતિઓ આ શહેરને શોભાવતા. ખમીર વંતા નવલોહિયા રાજપૂતો નાગી તલવાર સાથે આ શહેરનું રક્ષણ કરતા. અને પાટણની પદમણી નારીઓ સોના બેડલે સહસ્ત્રલિંગ તળાવમાં જળ ભરવા.

0: થાકેલો વટેમાર્ગુ રાણીની વાવના પગથીએ પોરો ખાતા. પણ સૌથી વધારે નોખી વાત પાટણ માટે હતી એ અહીંના પટોળા.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

પાટણનું પટોળું પહેરીને કોઈ છેલ છબીલી છોગાળી ઊભી બજારે નીકળે ને તો કંઈ કેટલાય જુવાનિયાઓના દિલ ચોરાઈ જતા, લૂંટાઈ જતા. પાટણનું પટોળું પહેરવા પૂરા આર્યાવર્તની કોડ ભરેલી નવયૌવનાઓ થનગનતી. પાટણનું પટોળું વહુવારુને આપવું એ આખા ખોરડાની ખાનદાની ગણાતી, આબરૂ ગણાતી, કેટલાય રૂઠેલા સંબંધોના રોસણાય દૂર કરતું, ને આખા જગમાંથી આવતા ભરથારોની પાસે એક જ માંગણી મૂકવામાં આવતી,

0: વળી પાટણનું પટોળું એ લગ્ન પ્રસંગની શાન ગણાતું, તો કન્યા પક્ષને રાજીના રેડ કરી નાખતું. આખાય પંથકમાં કોઈના આંગણે લગ્ન પ્રસંગ હોય અને જાનૈયા પધારે એટલે આંગણે એ માહોલ કંઈક આવો રહેતો.
1: અરે પૂંખવા આય અલી પૂંખવા.

0: એટલા મોટા ઉપાડે આયા છો, તે હું લઈને આયા છો એ તો કહો પહેલા.
1: અરે જુઓ વેવાઈ, અમારે તો કોઈ કેવું નતું, પણ આ તમે મોઢામાં ઓંકળો નોખી નોખીને બોલાવો છો ને, તે કહું દઉં તારે. બોલ બેટા, આપણે હું લઈને આયા છીએ તે
2: કહી દઉં બાપા.
1: હા હા કહી દે બેટા.
2: સાંભળો ત્યારે વેવાઈ, અમે પાટણનું પટોળું લાયા છીએ.

0: પાટણ નું પટોળું? આવો આવો વેવાઈ, પધારો.
1: હા, પાટણ નું પટોળું જોયું તું કોઈ દાડો બાપ ગોતર માં?
0: આવો હતો આ પાટણ ના પટોળા નો રૂઆબ. જાણે કોઈ પટોળું એ પટોળું નહીં, કોઈ રાજના મહારાણી ના હોય. અને હા, હોય જ ને, કારણ કે પટોળા પહેરવા મહારાણીઓ ખાસ પટોળા બનાવડાવતી. પટોળાની જેમ જ પટોળા બનાવનાર સાળવીઓની પણ આબરૂ નાના પરગણાના સુબા કરતા જરાય ઓછી ન હતી. અને એમાંય વળી શામળ સાળવીના પટોળા પહેરવા રાણી પટરાણીઓ રૂસણા લેતી રૂસણા. એટલે જ તો અવારનવાર રાણીઓના રસાલા શામળ સાળવીના આંગણામાં પધારતા. અને એવી જ એક સવારે પાટણ રાજનો રસાલો શામળ સાળવીના આંગણે આવીને ઊભો રહે છે.
2: સાવધાન, ખબરદાર, રાજમાતા મિનળ દેવી પધારી રહ્યા છે.
3: અરે રાજમાતા, આપ અહીં મને બોલાવ્યો હોત તો હું આવી જાત.
1: અમે શામળ સાળવીના માન જાણીએ છીએ, અમારે પટોળા જોઈએ.
3: અરે કહું છું, સાંભળો છો? આ પટોળા લાવો તો.
4: એ લાવી.
0: પટોળા લઈને શામળની પત્ની મોગી એ આવે છે અને શામળનો દીકરો મિનળ દેવીને પટોળા બતાવે છે.
5: મહારાણીબા, આ કુંજરની ભાત વાળું પટોળું જયપુરના મહારાણીબાએ બનાવડાવ્યું છે. આ સ્વસ્તિકની ભાત વાળું પટોળું ઇલવદુર્ગના મહારાણીબાએ બનાવડાવ્યું છે.
1: હા હા, પણ મારે તો કોઈએ ના પહેર્યું ને એવું પટોળું જોઈએ.
3: પણ મહારાણીબા, એવું પટોળું ગૂંથતા તો વાર લાગે.
1: તો અમારે ક્યાં ઉતાવળ છે? અમારે માગસર સુદ પૂનમને દિવસે જોઈએ.
3: માગસર સુદ પૂનમ? હા હા, થઈ જશે બા, થઈ જશે.
1: સૈનિક
0: સૈનિક પૈસાની પોટલી રાજમાતા તરફ ધરે છે અને રાજમાતા તેના ઉપર હાથ રાખે છે. ને પછી સૈનિક એ પોટલી શામળને આપતા કહે છે,
2: સાંભળ સાળવી, માગસર સુદ પૂનમ એટલે માગસર સુદ પૂનમ, નહીતર.
3: હા હા ભાઈ, માગસર સુદ પૂનમ એટલે માગસર સુદ પૂનમ જ.
6: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: પાટણના રાજમાતા મીનળદેવીનો રસાલો પરત ફરે છે અને તરત જ શામળના પત્ની અધિરાઈથી શામળના હાથમાંની પોટલી લેતા પૂછે છે,
1: અરે કેટલા હશે આમાં?
2: અરે ઘરમાં જઈને ગણી લેજો ને, રાજમાતાએ આપ્યા છે.
3: અરે બાપા જલ્દી ચાલો, આ પટોળું પૂરું કરીને રાજમાતાનું પટોળું ચડાવવાનું છે.
2: હા ભાઈ, હા ચાલ ચાલ.
0: શ્યામજી અને તેનો પુત્ર હીરજી શાળના ઓરડામાં પટોળાની ભાત પાડી રહ્યા હોય છે અને શ્યામજી પુત્ર હીરજીને ભાત વણવા માટેના સૂચનો કરી રહ્યો હોય છે.
2: હીરજી બેટા, સોનાના તાર બે આંગળ ઉપર ચડાવતો.
3: હા બાપા. પણ બાપા, એમ કરતા ફૂલની ભાત નહીં બદલાઈ જાય?
2: તે ભાતમાં બદલો લાવો છે એટલે તો કહું છું. લે સહેજ ખેંચ, જોજે હા બેટા, દોરી વાત ખેંચજે. હા
3: હા બાપા.
0: શાળના ઓરડાના બહારણે આવીને શામળ શાળવીની દીકરી કસુંબી શાળ ચલાવતા ભાઈને અને પિતાને જોઈ રહે છે અને શાળ ચલાવતી હોય તેવો અભિનય કરે છે અને શામળની નજર જેવી બહારણા તરફ જાય છે કે કસુંબી બોલતા બોલતા શાળના ઓરડામાં પ્રવેશ કરે છે.
4: બાપા જમવાનું ટાણું થયું, રોટલા લાવું?
2: અરે અરે કસુંબી, આટલે ચેક શાળ પાસે કેમ આવી? હે જા જા બહાર જા.
4: ના હું નથી જવાની, મેં શું બગાડ્યું છે તે હું શાળની બાજુમાંથી ખસી જાઉં કહેજો.
2: કસુંબી હમજ ને, જા બહાર, સાંભળતી જ નથી આ છોડી તો, બહાર જા કહું છું.
4: ના બાપા, તમે ભૈલાને શીખવો છો ને મને કેમ નથી શીખવતા?
2: રિવાજ છે એવો.
0: રિવાજ છે? હા, કસુંબી જ નહીં પાટણના પટોળા વણનાર પ્રત્યેક શાળવીના ઘર

0: ઘર અને પરિવારમાં આ રિવાજ પાળવામાં આવતો હતો, અને તે હતો પુત્રીને પટોળું બનાવતા નહીં શીખવવાનો રિવાજ. પણ કસુંબી એ તો અલગ જ હતી, ને એમને એમે થોડી માનવાની હતી.
1: અરે બળ્યો રિવાજ, એવું તો ચાલતું હશે?
2: હવે બહુ ચપર ચપર કર્યા વગરની બહાર જા કહું છું.
0: ને તે સમયે જ શામળના કટમી એવા રામબાઈનો પ્રવેશ થાય છે ઘરમાં, અને તે તરત જ બોલી ઉઠે છે.
1: ઓહો શામળભાઈ, તમે તો કસુંબીને બહુ ફટવી છે હે? આ છોડીને જાત ને વળી શાળવાળા ઓરડામાં.
3: તે કાકી, હું કેમ ના જાઉં આ શાળવાળા ઓરડામાં?
1: કસુંબી, કુવાશીએ તો શાળના અપ્રશ પાળવાના હોય અપ્રશ, સમજી?
3: પણ હું કોઈ અપ્રશ બપ્રશ નથી પાળવાની.
1: બેટા, જો કુવાશી શાળને અડે ને, તેને સરસ્વતીના ટાઢા પાણીએ નાવું પડે.
3: ભલે કાકી, હું સરસ્વતીના ટાઢા બોળ પાણીએ નાઈશ, ને સહસ્ત્રલિંગ તળાવના હજારે હજાર શિવલિંગ ઉપર પાણી ચડાવીશ. પણ મારે તો શાળ જોવી છે.
4: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: શેરજીની માં એટલે કે મોંઘી ત્યાં આવે છે અને કસુંબી પર ગુસ્સે થતા થપ્પડ મારવા હાથ ઉઠાવતા બોલે છે,
1: શું બોલી શું બોલી, શાણ જોવી છે તારે, લે જો અને હા કાન ખોલીને સાંભળી લે.

0: શાળ વાળા ઓરડામાં ટાંટિયો મૂકીશ ને તો ટાંટિયો ભાગી નાખીશ ટાંટિયો.
1: મોંઘી દીકરીને કસુંબીને ધક્કો મારી દે છે અને કસુંબી જોર જોરથી રડતી ઓરડાની બહાર જતી રહે છે. એ જોઈ શ્યામજીનો દયાભાવ સાથેનો સ્વર નીકળે છે.
2: અરે એમાં આટલી ધોલધપાટ કરવાની ને ટાંટિયો ભાગી નાખવાનું કહેવાની ક્યાં જરૂર હતી હે?
0: અરે આ તમારી કસુંબીને બહુ લાડ કરી કરીને ફટવી છે ને, એમાં ને એમાં જ આ ફાટીને ધુમાડે ચડી છે. બાકી દહેન છે કે આ બાજુ ફરકે? દીકરીના બાપ છો પણ હાવ ઢીલી ખીચડી જેવા. બાકી જોઈ આવો બાજુમાં ઓલા રામજીભાઈને ઘેર, એમની છોડી ટાંટિયોય મૂકે છે શાળવાળા ઓરડામાં.
2: કઈ નહીં હશે હવે, એકાદ વખત છોડી શાળને જોઈ લે કે અડે તો એમાં શું મોટા પહાડ તૂટી પડવાના છે. હે
0: હાય હાય, તમને તો રિવાજ નીતિ નિયમ બાપ દાદાની પરંપરા આ બધાયને ઘોળીને પી જવાની વાત કરો છો, પણ એ સાંભળી લો તમે, રિવાજ એટલે રિવાજ, જીવની પરવા કર્યા વગર રિવાજ તો હાચવવા જ પડે.
1: અને જીવની પરવા વિના રિવાજ હાચવવાની આ ઘેલછાની સામે કસુંબીએ પકડી બાળહટ અને પાછળથી સ્ત્રીહટ. બાપ દાદાના રિવાજ મુજબ શાળવી કુટુંબના મોભી શામળે કસુંબીને પટોળું ન શીખવવાના નેમ લીધા, પાકા મનની કસુંબીએ પટોળી શીખી લેવાનું પ્રણ મૂક્યું અને સમય વીતવા લાગ્યો. કાર્તક માસ આવે છે. ગામ કાત્યુકના મેળે સરસ્વતીના કાંઠે જવા હિલ્લોળે ચડે છે ત્યારે કસુંબીની બહેનપણી કસ્તુરી કસુંબીને સાદ પાડીને બોલાવે છે.
3: કસુંબી, અલી એ કસુંબી, હેડ નથી આવું તારે કાત્યુકને મેળે? ના, કેમને ના પાડે છે? તને ખબર નહીં પડે. અરે કસુંબી, આ તારા ગાલ પર છે ને સોળ પડ્યા છે, એ તો પટોળાની ભાત છે કસ્તુરી. હે, પટોળાની ભાત? હા કસ્તુરી, મારા દાદા કહેતા હતા કે પટોળાની ભાત શાળવીના લોહીમાં હોય લોહીમાં. પાટણના શાળવીને આવડે ને એ બીજા કોઈને ના આવડે, ને હું એ પાટણની શાળવી તો ખરી જ ને. આ માને ખબર પડે તો ધોલ મારે અને એકા ટશું લોહીનું ફૂટશે એ જ ને, પણ એ લોહીમાં પટોળાની ભાત તો હશે જ.
4: તારી વાતમાં મને ખરેખર કાંઈ સમજણ નથી પડતી કસુંબી. એ બોલ કે આજે કાત્યુકની પૂનમ છે ને સિદ્ધપુર મેળે જવાનું છે, મારા બાપુ ગાડું જોડવાના છે, તો તું આવવાની છે કે નહીં? મારા બા બાપુજી આવવાના છે? હિરજી કાંક કહેતો તો હતો એને જવું છે, એટલે કદાચ બાપુએ આવશે જ ને.
3: તો કસુંબી માંદી
5: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: અને કસુંબી આંગણામાં જ ભોય પરની સાદડીમાં સુઈ જાય છે, જાણે બીમાર થઈ ગઈ હોય ને એમ.
1: કસુંબી? અરે ઓ કસુંબી, અચાનક શું થયું તને?
0: ત્યાં તો કાત્યોકના મેળે જવા બહારથી વેલ જોડ્યાનો અવાજ સંભળાય છે.
2: છોડી સિદ્ધપુર.

0: આવ્યો છે.
1: એ કસ્તુરી, આખો સાડી વાળો જાય છે કાત્યોક માં, તારે આવવાનું છે કે નહીં? એ કસુંબી, શું કરે છે લી? હેડ, એ કસ્તુરી તું હેડ હવે કાત્યોક ના મેળે.
2: એ આવી
3: કસુંબી, હેડ કાત્યોક ના મેળે જવાનું છે. હેડ કસુંબી, શું થયું, આવું નથી તારે?
4: અરે કસુંબી, ચાલ બેટા, કાત્યોક ના મેળે નથી આવું તારે? હેડ કહું છું. અરે આમ ઢીલી થઈને કેમ પડી છે બેટા?
2: માસી, એને સવારનું સારું નથી લાગતું. તમે જાઓ માં, મારે નથી આવવું.
4: સારું ત્યારે, હેડો બધા. અને હા, કાન ખોલીને સાંભળી લે, પેલા શાળવાળા ઓરડામાં ટાંટીઓ મૂકીશ ને તો ટાંટીઓ ભાગી નાખીશ. ટાંટીઓ
5: ટાંટીઓ ભાગી નાખીશ. ટાંટીઓ બધા ગામ લોકો મેળામાં જાય છે અને કસુંબી તરત ઉઠીને એ લોકોને જતા જોવા માટે ઝરૂખા ઉપર ચડી જાય છે. બધા જ જતા રહ્યા એની ખાતરી થતા તે નીચે ઉતરે છે. દોડતી શાળવાળા ઓરડે પહોંચી જાય છે. શાળવાળા ઓરડાના બારણા આગળ તો તાળું લટકતું હોય છે. તે દોડતી અંદર જાય છે ઘરમાં અને આમ તેમ ચાવીને ગોતે છે. ચાવી ક્યાં હશે એમ બબડતી દોડાદોડી કરી મૂકે છે અને ચાવી શોધીને તાળું ખોલે છે. ઓરડામાં પ્રવેશી શાળા આગળ ઊભી રહી જાય છે અને સ્વાગત બબડે છે.
2: આ શાળના તાળાવાળા તો મને સમજાતા નથી, પણ પટોળાની ભાત બરોબર સમજાય છે.
5: કસુંબી જેવી શાળને અડવા જાય છે ને તેને તેની માએ આપેલી સૂચનાનો અવાજ પડઘાય છે.
4: કાન ખોલીને સાંભળી લે કસુંબી, આ શાળવાળા ઓરડામાં ટાંટીઓ મૂકીશ ને તો ટાંટીઓ ભાગી નાખીશ. ટાંટીઓ
2: તે શાળ શીખવા માટે શાળને હાથ અડવાની ક્યાં જરૂર છે માં? આ મન ભરીને જોઈ લઉં ને એટલે આવડી જાય. જોજે, એક દિવસ એવું પટોળું બનાવીશ કે આખા મલકમાં સોંપો પડી જશે. સોંપો
6: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: કે કોઈ તાણો લઈ અને તૂણી લ્યો પડદા માપણના, જેથી અખંડ અખિયા માં રહે મારા સપના સાજણના.
1: કોઈ તાણો લઈ અને તૂણી લ્યો આ પડદા પાપણના,
0: જેથી અખંડ અખિયા માં રહે મારા સપના સાજણના, મારા સપના સાજણના.
2: કોઈ હઠવાળી મન

0: પટોળા જેવી ભાત તને નથી દેખાતી?
1: લ્યો આ છોડી તો સાવ ગાંડી થઈ ગઈ છે. અલી, રોટલા શેકવામાં પટોળાની ભાત ક્યાંથી આવી? મને કહેજે.
0: માં, તને દેખાતી નથી આ ભાત? જો આ આડા આંગળા એ તાણા, ને ઉભા એ વાણા, ને જો આમ તાવડીએ નાખીએ કે સાળ ખેંચાય, ને આમ આમ જો ને આ દેવતા હડે ને કે તરત શેકાય ને ગુલાબી ભાત ઉપસે. લીલો રોટલો ને ગુલાબી ભાત, જો આ ફૂલઝાડા જો.
1: લ્યો, ફૂલઝાડની ભાત અહીં આંગળીથી પડે છે. શેક ચાનીમાની શેક રોટલા, કાચા રહેશે ને તો ખાનારને ચૂંક આવશે ચૂંક.
0: માં, મને મોરલાની ભાત બહુ ગમે, તને કઈ ભાત ગમે?
1: લે, આ તો સમજવા જ તૈયાર નથી. પટોળાની ભાત વાળી વાત મેલી ને છાની માની રોટલો શેક રોટલો.
0: તે શેકું જ છું ને.

0: આજે તમે સાંભળ્યું વાચિકમ પડી પટોળે ભાત. નેક્સ્ટ એપિસોડમાં ફરીથી મળીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: કોતીલો કોતીલો કોતીલો તમે કોતીલો કોતીલો નથી જે મજામાં ખાલી વાવટા ધજામાં એવો હાડનો પ્રવાસી કોતીલો.
1: પ્રવાસી
2: શબ્દ કેવો છે નહીં? આજકાલ વરસાદની મોસમ છે એટલે પ્રવાસીઓ તમને ઠેર ઠેર જોવા મળશે. જ્યાં ઝરણા જોવા મળશે, જ્યાં વરસાદનો માહોલ, જ્યાં હિલ સ્ટેશન જોવા મળશે, ત્યાં પ્રવાસીઓની ભીડભાડ પણ જોવા મળશે. આ સોંગ મારી આજની વાત પર તદ્દન સૂટ થતું હતું એટલે મેં વિચાર્યું ચાલો સ્ટાર્ટિંગ આ સોંગથી કરી લઈએ. કેમ કે આજે આપણે પ્રવાસ, સફર અને મોસમ જે ચાલી રહી છે વરસાદની, એની પર થોડી ઘણી વાતો કરવાના છીએ. સાથે સાથે પર્યાવરણની પણ વાતો કરીશું. પરંતુ હા, આ બોરિંગ લેક્ચર ટાઈપ તમને નહીં લાગે, કેમ કે હું જે વાત કરવાની છું એ ક્યાંક ને ક્યાંક તમને મને અસર જરૂર કરશે. શરૂઆત કરીએ એ પહેલાં ચાલો એક સરસ મજાનું સોંગ સાંભળી લઈએ. ઓન્લી ઓન રેડિયો પાલંપુર 90.4 FM પર.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવી તી કોતરોને, જોવી તી કંદરા, રોતા ઝરણાની આંખ લોવી હતી. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા જંગલની કુંજ કુંજ જોવી હતી. ઉમાશંકર જોશીજીની લખેલા પંક્તિઓ બહુ સ્પર્શ કરે કે ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા. કોઈ ગાઈડ કે કોઈ પણ લોકલ જે જાણકાર માણસ છે એને સાથે લઈને નહીં, પરંતુ એકલા જ કોઈ પ્રવાસી નીકળી પડીએ, કોઈ નવી જગ્યાઓની ગલીઓ મારે જાતે શોધવી હતી, એ ત્યાં જાતે ફરવું હતું, એ સ્ટોરીઝ, એ વાર્તાઓ, એ લોકોને મળીને એમની વાતો જાણવી હતી, યા તો એ જંગલ ને પહાડને ખુદ મારે જાતે જઈને શોધવા હતા. એટલે કે ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા અને જંગલની કુંજ કુંજ જોવી હતી. પરંતુ આજનો એવો માહોલ થઈ ગયો છે કે તમે ગાઈડ વગર કે કોઈ લોકલ જાણકાર વગર કોઈ જગ્યાએ પહોંચી વળો તો કદાચ તમે ખોવાઈ જાઓ. એમેઝોનના જંગલોની વાત લઈ લો, આપણે વાત કરી રહ્યા છીએ આજના આ સરસ મજાના ટોપિકની, પ્રવાસી, સફર અને આજનું મોસમ જે વરસાદનો છે. ઘણા બધા લોકો આવી રીતે પ્રવાસ પર નીકળી પડતા હોય છે અને પ્રવાસ પર નીકળતા પહેલાં એ ઘણી બધી જાણકારીઓ પણ પ્રાપ્ત કરી લેતા હોય છે કે આ જગ્યા અહીંયા આવી છે, અહીંયાથી આટલી દૂર આવી છે. એટલે હવે પહેલાંની જેમ એવું રહ્યું નથી કે કોઈ આમ જ નીકળી પડે અને જાતે જ એ સફરને ખેડે અને એ રસ્તાઓને ખોદે અને શોધે, પરંતુ હવે પહેલાંથી જ ગૂગલ મેપ જડી જાય છે, કોઈ જાણકાર મળી જાય છે, કોઈ ગાઈડ મળી જાય છે અને એ જગ્યાએ પહોંચી જવાય છે. પરંતુ એ જગ્યાએ પહોંચીને આપણે શું કરીએ છીએ, વાત હું આગળ વધારીશ, પરંતુ નાનકડા બ્રેક પછી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો આરજે અંજલિ સાથે રેડિયો પાલનપુર 90.4 FM પર.

0: વિશાળી જગ વિસ્તારી નથી એક જ માનવી, પશુ છે, પક્ષી છે, વનોની છે વનસ્પતિ. આ વાક્ય જ્યારે લખાયું હશે ત્યારે કવિના મનમાં શું વિચાર આવ્યો હશે? કવિ ક્યાં ફરતા હશે? એ સાહિત્યકાર કઈ જગ્યાએ હશે જ્યારે એમને આ વિચાર આવ્યો અને એમને પોતાની ડાયરીમાં કે પેનથી કંડાર્યો હશે? મને એવું લાગે છે કે એમને પણ કોઈ એવી જગ્યા મળી હશે જેમને પક્ષીઓને પશુઓને ખિલખિલાહટ ફરતા રમતા કોઈ જંગલમાં જોયા હશે, સાથે સાથે માનવોને પણ જોયા હશે જે એમની સાથે જ હળી મળીને રહે છે. વખત એ જૂનો હશે જ્યારે આ વાક્ય લખાયું હશે, પરંતુ જ્યારે હવે હું આ વાક્ય સાંભળું છું યા ક્યારે વિચારું છું આવી જગ્યાઓએ જઈને, ત્યારે મને અલગ જ દ્રશ્ય ઉપજી આવે છે. દ્રશ્ય જ્યાં કુદરત અને પર્યાવરણની સાથે સાથે પ્લાસ્ટિકનો ઢગલો જોવા મળે છે, ક્યાંક વન ટાઈમ યુઝ પ્લાસ્ટિકની પ્લેટો જોવા મળે છે, ચમચીઓ જોવા મળે છે, જ્યાં એવું લાગે છે કે પર્યાવરણને માણવા અને એને નિહાળવા લોકો તો ઘણા બધા આવે છે, પરંતુ એને સાચવવા માટેની દ્રષ્ટિ ઘરે ભૂલીને આવે છે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

કહેવાય છે પ્લાસ્ટિકનો નિકાલ ઘણો હાર્ડ છે, મતલબ અઘરો છે. પ્લાસ્ટિક એ પર્યાવરણને નુકસાન કરે છે. અને આ વાક્ય આપણે નાનપણથી સ્કૂલમાંથી ભણતા આવ્યા છીએ. દરેકને ખબર છે નાનપણમાં ભણવામાં આવતું, છતાં આપણે એને યુઝ કરીએ છીએ કેમ કે એ આપણી રોજબરોજની વસ્તુઓમાં, ચીજોમાં એનો ઉપયોગ થાય છે. કદાચ એના વગર આપણે બજારમાં વસ્તુઓ લેવા જઈએ તો આપણને ન મળે. પરંતુ જ્યારે એ જ પ્લાસ્ટિક આપણે ખુદ એવી જગ્યાઓએ જઈને ફેંકીને આવે છે જ્યાંથી એનો નિકાલ ઘણા વર્ષો સુધી નથી થતો, હું વાત કરી રહી છું આપણા જ બનાસકાંઠા વિસ્તારની અમુક સારી એવી વરસાદી માહોલમાં નિહાળવા જેવી જગ્યાઓ વિશે. મેં જ્યારે એ જગ્યાઓની વિઝિટ કરી ત્યારે મને ત્યાં ઢગલો પ્લાસ્ટિક જોવા મળ્યો, સાથે સાથે એક બાજુ ઝરણા વહેતા હોય, નદી જોવા મળતી હોય, તળાવ, ને લોકો ખુશખુશાલ એન્જોય કરતા હોય એ વાતાવરણને, ત્યાં જ નજીકમાં ખાડા હોય ત્યાં ખાડામાં પ્લાસ્ટિકના ઢગલા જોવા મળે, બિસ્કિટના પ્લાસ્ટિક રેપર જોવા મળે, વેફરના પ્લાસ્ટિક રેપર જોવા મળે. પ્રશ્ન એ થતો હોય છે કે જ્યારે જે વસ્તુ આપણે નાનપણથી ભણતા આવ્યા છીએ કે પ્લાસ્ટિકથી પર્યાવરણને ઘણો નુકસાન

0: ઇમ્પોર્ટન્ટ છે. એ વસ્તુ જ્યારે આપણે મોટા થઈએ છીએ ત્યારે ભૂલી કેમ જઈએ છીએ? સરકાર આટલું બધું સમજાવતી હોય છે કે પર્યાવરણને બચાવ, વૃક્ષોને બચાવ, પાણી બચાવ, છતાં આપણે કેમ એને ઇગ્નોર કરીએ છીએ?
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

તમને એવું લાગતું હશે કે આજે આરજે અંજલિ સફરની વાતોની સાથે સાથે જાણે કે ટકોર કરતી હોય એવું લાગે છે. એકચ્યુઅલી ટકોર કરવા જેવી છે. જ્યારે વરસાદી માહોલ થાય, વરસાદની સિઝન આવે, ત્યારે આપણે બધા જ, હું તો પાલનપુર, પાલનપુરની નજીકના ગામો, આખું બનાસકાંઠા ફરવા નીકળવું પડતું હોય છે. આપણી નજીકની જગ્યાઓ હાથીદરા છે, બાલારામ છે, વિશ્વેશ્વર છે, યા તો જેસોર સાઈડ કેદારનાથ મંદિર જ્યાં તમે જતા હોય છે, ઘણી બધી જગ્યા છે, ધારમાતા છે. પરંતુ એ જગ્યાઓએ જઈને આપણે શું કરીએ છીએ? આપણે કેમ એ વસ્તુઓને ફોલો નથી કરતા જે ત્યાં

0: ખીલી છે. પ્લાસ્ટિકનો કચરો અહીંયા નાખવો નહીં, એ જ જગ્યા ઉપર તમને વધારે પ્લાસ્ટિક જોવા મળશે. અહીંયા ગંદકી કરવી નહીં, એ જ જગ્યા ઉપર તમને વધારે ગંદકી જોવા મળશે. મને એવો પ્રશ્ન થાય છે કે કેમ માનસિકતા આ બદલાતી નથી? જે વસ્તુ નથી કરવાની એ જગ્યા ઉપર એ વસ્તુઓ કેમ જોવા મળે છે? નાનપણથી જે વાત આપણે શીખતા આવ્યા છીએ એ મોટા થઈને કેમ ભૂલી જઈએ છીએ, એ પ્રશ્ન થાય છે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: થોડા સમય પહેલાં હું રિક્ષામાં રેડિયો આવતી હતી. વરસાદનો સમય હતો અને ગોળાઈ સાઈડ થોડે દૂર સિટી લાઈટથી ગોળાઈ સુધીનો રસ્તો છે ત્યાં થોડો ટ્રાફિક થયો તો મારી રિક્ષા ઊભી રહી. બાજુના રોડ પર સામેથી એક ભાઈ ચાલતા ચાલતા આવતા હતા. એમના હાથમાં નાની એક પડીકી હતી. એમને એમાંથી એ વસ્તુ ખાધી. એ પડીકીને બહુ આરામથી વાળી, બહુ નાના પીસમાં એને જ્યાં સુધી વળે ત્યાં સુધી વાળી. મને એમ થતું હતું કે એ હવે આ પડીકીને ફેંકી દેશે, પરંતુ એમને મારા વિચારથી તદ્દન જુદું જ કાર્ય કર્યું. એમને એ પડીકીને, એ પ્લાસ્ટિકની એ પડીકીને એમને પોતાના ખિસ્સામાં મૂકી દીધી. એ જે પણ વસ્તુ જે ખાઈ રહ્યા હતા એ સારી હતી ખરાબ હતી એ મને નથી ખબર, એમના શરીર માટે સારી હતી કે નહીં, પરંતુ હા, એમને એ પડીકી રસ્તામાં ન ફેંકતા એમને પર્યાવરણ માટે બહુ સારું એવું કામ કર્યું. એમની માટે મને રિસ્પેક્ટ ઉપજી આવી. કેટલા લોકો હશે જે વિચારતા હશે કે આટલા નાના રેપરથી શું થશે, આટલા નાના કાગળિયાથી શું થશે, થોડી પર્યાવરણને નુકસાન કરવાનું છે. પરંતુ આપણે એ દેશમાં રહીએ છીએ જ્યાં કરોડો લોકો રહે છે, આપણે એકલા નથી. એ કરોડો લોકો જો આવી માનસિકતા રાખશે કે આટલા નાના રેપરથી શું થવાનું, તો તમે વિચારો કે બોલી રહ્યા છે, એ કરોડો લોકો બોલી રહ્યા છે આટલા નાના રેપરથી શું થવાનું.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: શહેરોની વાત તો ચલો છોડો, કેમ કે શહેરોમાં સફાઈ સદંતર થયા કરતી હોય છે, પરંતુ જ્યારે તમે કોઈ બીજી જગ્યાએ ફરવા જાઓ છો, ફરવા લાયક સ્થળો સુધી પહોંચી જાઓ છો, ત્યાં જઈને જ્યારે તમે એ ગંદકી કરો છો, ત્યાં જઈને જ્યારે તમે પ્લાસ્ટિક ફેંકી આવો છો, ત્યાંથી કોણ ઉપાડવાનું? હવે તો જંગલો છે, આપણો બનાસકાંઠામાં કેટલા જંગલો છે, કેટલા ફોરેસ્ટ વિસ્તારો છે, જ્યાં તમે કદાચ વિધાઉટ પરમિશન પણ ઘૂસી ગયા હો, ઝરણા જોવા માટે, નદીઓ જોવા માટે, જ્યાં પરમિશન નથી ત્યાં. તો ત્યાં તમે જો એ પ્લાસ્ટિકના કચરા ફેંકીને આવો છો, ત્યાંથી એ પ્લાસ્ટિકનો નિકાલ કરવામાં કેટલા વર્ષો લાગશે? કોઈની નજર પડશે, અને પડશે તો શું એ સફાઈ થશે? વિચાર તમારે કરવાનો છે અને મારે કરવાનો છે કે આપણે આપણા બનાસકાંઠાના જંગલો વિસ્તારોમાં, જ્યાં ડુંગરો છે, નદીઓ છે, ઝરણા છે, ત્યાં એ વાતાવરણ એવું ને એવું રાખો, એની સલામતી એ આપણી ફરજ છે. એઝ અ આરજી એ મારી જવાબદારી છે કે જો મેં મારી આંખે કોઈ એવું કાર્ય થતું જોયું છે જે ન થવું જોઈએ, તો હું એની ટકોર કરું, હું એ વાત તમારા સુધી પહોંચાડું, કે કદાચ મને જે સાંભળે છે એમાંથી એક બે વ્યક્તિઓ જો આવનાર સમયમાં કોઈ સારી એવી જગ્યાએ ફરવા જવાના હોય, તો અવશ્ય પર્યાવરણની સંભાળ રાખે, એની કાળજી કરે, અને જે પ્લાસ્ટિકનો સામાન લઈને ગયા છે એ સાથે રિટર્ન પરત લાવે અને એનો યોગ્ય નિકાલ કરે. હું આરજે અંજલી ફરીથી મળીશ તમને ઓનલી ઓન રેડિયો પાલનપુર 90.4 FM પર. વરસાદની મોસમ છે તો એન્જોય કરો, પરંતુ પર્યાવરણને બચાવજો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો, સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 9512966688 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, આજે ફરીથી તમારું હાર્દિક સ્વાગત કરું છું 90.4 FM રેડિયો પાલનપુરના કમ્યુનિટી પ્રોગ્રામમાં. આપણા આ કાર્યક્રમમાં આપણે આપણી આસપાસ વસતા અને ગુજરાતી સિવાયની જે કમ્યુનિટીઝ છે એ બધા જ લોકોના દિલને ડોલાવવાનો પ્રયાસ કરીએ છીએ. આજના દિવસે ફરીથી આપણા પડોશી એવા રાજસ્થાની કલ્ચરને યાદ કરીશું, રાજસ્થાની સંગીતથી આપણા દિલને ડોલાવીશું. આપ સૌ પણ જે રાજસ્થાની કલ્ચર સાથે ઓતપ્રોત થઈ ગયા છો અને હવે એવું લાગતું જ નથી કે રાજસ્થાન અને ગુજરાતના આ સીમાડાઓ ઉપર આ બંને વચ્ચે કોઈ ભેદરેખા હોય, સાંભળીએ આ રાજસ્થાની ગીત.

દોસ્તો, રાજસ્થાનની વાત થાય એટલે એના કલ્ચર, એના સંગીતની વાત પડે. આખા દિવસની તનતોડ મહેનત અને ગરમી પછી જે ઠંડી રડિયાળી રાત આવે ને, એટલે રાજસ્થાનના એ ઘરોના આંગણામાં, શેરીને મહોલ્લામાં અને ગામડાના ચૌટા ઉપર એ સુંદર મજાના લોકવાદ્યો સાથેનું સંગીત સંભળાય. અને આ સંગીતનો પ્રેમ જ આખા દિવસની ગરમીને એ રાતની ઠંડકમાં કે હૂંફમાં પરિણમે છે. દોસ્તો, એટલે જ તો રાજસ્થાન પર લખાયેલી કેટલીક પંક્તિઓ આપણને રાજસ્થાન સુધી દોરી જાય છે. આ જાઓ થે અબ તો બારિશ ભી આ ગઈ, આ જાઓ થે અબ તો બારિશ ભી આ ગઈ, યાદા થારી ખુશ્બુ બનકર છા ગઈ, ખુશી ભી ચમક ચહેરે પર ચમકી, થારે આને કી ખનક આખન મેં ખનકી. અને જ્યારે આ મહેનત કશ પ્રજા વરસાદના એધાણ સાથે કે તહેવારોની ઉજવણી માટે પોતાના વતન પાછા ફરે છે, ત્યારની આ પંક્તિઓ એ બીંદણીની આંખોમાં રહેલી પ્રેમની તરસને દર્શાવે છે. દોસ્તો, આવી જ તરસ સાથે સર્જાયેલા રાજસ્થાની લોકગીતોને માણવા માટે સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો 91.4 FM ની સાથે રેડિયો પાલનપુર પર.

દોસ્તો, રાજસ્થાન કલ્ચરમાં પ્રજા, રાજા અને પ્રાણીઓ સુધી આખું વાતાવરણ એ સંસ્કૃતિમાં ઝાકઝમળ થતું હોય છે. ગરમીની અંદર એ સુનહેરી રેત, એ સોનાની વરખ લાગે તો રાતની જગ્યાળી શીતળતા, ઠંડક એ સંગીત અને પ્રેમની પરિભાષાને વ્યાખ્યા કરે છે. એટલે જ તો રાજા હોય કે રંક, સંગીત અને કલ્ચરમાં પૂરેપૂરું સાંગો પાંગ નીતરતું રાજસ્થાન અને રાજસ્થાની કલ્ચર એ આપણા સીમાડાઓ પર પણ ગુંજી ઉઠે છે. કહે છે ને, જૈસે ચમકે જુગનું બિન રોશની, જૈસે ચમકે જુગનું બિન રોશની કે વૈસે ચમકે ઝુમર, જૈસે ચમકે જુગનું બિન રોશની કે વૈસે ચમકે ઝુમર, જૈસે નાચે ગાય મોર આંગન મેં વૈસે રાની ઘૂમે ઘૂમર. અને આ ઘૂમરના સંગીત સાથે આપણે અલવિદા કહીશું. પણ આ કાર્યક્રમ તમને કેવો લાગે? રાજસ્થાની મિત્રો કે જે પાલનપુરના વિસ્તારમાં રેડિયો સાંભળી રહ્યા છે, તેઓએ પણ પોતાના પ્રતિભાવ આપવાના છે. અને આપણે સૌ પાલનપુરીઓએ તો ચોક્કસથી આપણા રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર કે પછી વોટ્સએપ નંબર પર વોટ્સએપ કરો 9512996688 પર અને તમારા પ્રતિભાવ આપો. આપણે આ શ્રેણીમાં, આ કાર્યક્રમમાં આવી જ રીતે રાજસ્થાની અને પંજાબી કલ્ચરની રંગત માણતા રહીશું. રેડિયો પાલનપુર પર મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો.

દીકરી વિશેની વાત કરવી એટલે નદીને પાનીતર પહેરાવા જેવી વાત. દરિયાનું પાણી વર્ષો પછી વાદળ થકી વરસાદ થઈને પર્વતને મળવા આવે છે અને ઝરણા થકી વહે છે, ત્યારે કુદરતને માણવી જેટલી રસપ્રદ બની જાય છે ને, એટલું જ રસપ્રદ જીવન બની જાય છે જ્યારે એક દીકરી, એક બહેન, સ્ત્રી, માતા, સાસુ, વહુ, દાદીમાં અથવા નાનીમાના સ્વરૂપમાં જ્યારે અનુભવવા મળે છે. તો દીકરીથી દાદીમાં સુધીની સાફલ્ય ગાથા, જેમાં તમે મળશો એવી ગૌરવવંતી દીકરીઓને કે જેમણે સમાજમાં પોતાની આગવી પ્રતિભા ઊભી કરી છે.

0: સોનિયા, મલ્ટીટાસ્ક ને તે ક્ષેત્રોમાં, વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવ્યા બાદ હું એવું માનું છું કે કોઈનો સપોર્ટ હોય તો જ આ વસ્તુ સાર્થક બને, અને પરિવારનો સપોર્ટ પણ આ બાબતે બહુ જરૂરી છે. તો પરિવાર તારા માટે કેટલો ઇમ્પોર્ટન્ટ છે, અને પરિવારે તને શું આપ્યું છે કે જેનાથી તું આટલી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકી છે?
1: ઇટ ઇઝ રિયલી વેરી નાઇસ ક્વેશ્ચન. ગ્રૂમિંગ,
0: યા,
1: કેળવણી મને ફેમિલીએ જે આપી છે એમાં બધા જ પ્રકારનો સપોર્ટ આવી ગયો. એકચ્યુઅલી
0: બધું
1: એના પછી હું એવું કહી શકું કે સ્કૂલિંગ પછી હું ઘરથી બહાર રહી છું, એટલે માતા પિતાથી દૂર રહી છું, સ્ટડીઝ પર્પઝથી, જોબ પર્પઝથી. તો એ જે દૂર રહેવાનો જે સમય હતો ને, એમાં ઘણી વખત એવો વિચાર આવતો, કેમ કે એઝ યુ નો મારા બંને પેરેન્ટ્સ જે છે, મમ્મી અને પપ્પા, દે હેવ બીન વેરી બિઝી પીપલ. મમ્મી જોબમાં અને પપ્પાનું કન્ટિન્યુઅસ શોઝના કારણે, મ્યુઝિક શોઝના કારણે ટ્રાવેલિંગ. સો એ લોકો એટલો સમય આપી શકે એવા પેરેન્ટ્સ નહોતા. અને એક ટીનેજ એવી હોય છે કે જેમાં આપણને એવો વિચાર આવતો જ હોય કે અરે મને મને કેમ મળવા નથી આવતા, કે મારો ફલાણો પ્રોગ્રામ જોવા નથી આવ્યો મમ્મી, કે મારા પપ્પા મને આ સર્ટિફિકેટ મળ્યું કે મને આ એવોર્ડ મળ્યો તો ત્યારે નહોતા. તો એ સમયે આપણું જે એક બાળક જેવું માઇન્ડ હોય છે, એવું કહેતું હોય છે કે મને સપોર્ટ નથી મળ્યો. બટ એટ ધીસ એજ મને હવે એ સમજાય છે કે સપોર્ટ ખરેખર કયો મને મળી ગયો છે, કે જે વિચ ઇઝ વેરી રેર, જે છે કેળવણી.
0: કેળવણી
1: કે મારા મમ્મીએ નાનપણમાં મમ્મી અને પપ્પા બંનેનો રોલ એમણે પ્લે કર્યો છે, બીકોઝ મારા ફાધરનું બહુ જ વધારે ટ્રાવેલિંગ રહેતું હતું. આજે પણ રહે છે, મહિનાના 25-27 દિવસ આજે પણ એ બહાર હોય છે ફોર ધ મ્યુઝિક શોઝ ઇન ડિફરન્ટ કન્ટ્રીઝ એન્ડ સિટીઝ. અને બીંગ અ ગવર્મેન્ટ જોબ પર્સન, શી હેઝ બીન પ્લેડ ધ બોથ ઓફ ધ રોલ. તો એમને જોઈને જે હું શીખી છું ને કે જીવનમાં બધું આપણે જાતે કરવાનું જ હોય છે. અને એટલે પેલો સેકન્ડ વિચાર ક્યારે આવ્યો જ નથી કે કોઈ હોય અને આપણને સપોર્ટ કરે તો જ વસ્તુ થાય. એટલે મારું ગ્રૂમિંગ એ પ્રકારનું થયું છે. તો મને એવું લાગે છે આ ગ્રૂમિંગ છે ને, એ જ મારા માટે સૌથી મોટો સપોર્ટ રહ્યો છે. પ્લસ માય ફાધર એન્ડ માય મધર, દે હેવ નેવર પેમ્પર્ડ મી. જ્યારે પણ જીવનમાં કોઈ મુશ્કેલી આવી હોય અને એ મેં જ્યારે વર્ણવી હોય, ઘરે કહી હોય, તો મને એવો સપોર્ટ નથી મળ્યો કે ચલ કંઈ વાંધો નથી, હું આવી જઉં છું, આપણે કરી લઈએ છે, રડીશ નહીં, કે યુ નો આઈ એમ દેર, એવો સપોર્ટ નથી મળ્યો. દે હેવ ઓલવેઝ સેડ કે રડવાવાળા બાળકો અમને નથી ગમતા.
0: યા,
1: સો દે હેવ નેવર સપોર્ટેડ, દે હેવ ઇન અ ડિફરન્ટ મેનર, ઇન અ રોંગ મેનર, દે હેવ નેવર પેમ્પર્ડ અસ. સો મને એવું લાગે છે કે આ સૌથી મોટો સપોર્ટ મને મળ્યો છે, કે જેના કારણે મને હંમેશા એ લર્નિંગ મળ્યું છે કે કોઈ પણ સંજોગો આપણી સામે ઉભા થયા છે, તાળું આપણી સામે આવ્યું છે તો ચાવી આપણી પાસે જ હોય છે. તો મને લાગે છે કે આ જે સપોર્ટ છે મારા પરિવાર તરફથી જે મને મળ્યો છે, એના થકી જ હું જે છું એ છું.
0: તો આ બહુ મોટો મેસેજ કહેવાય આજના પેરેન્ટ્સ માટે, કે જેઓ પોતાના બાળકને આંગળી પકડી અને છેક સુધી લઈ જતા હોય છે. તો ઘણી વખત બાળક જાતે એ વસ્તુને શીખતું જ નથી.
1: હા,
0: તો આ વસ્તુથી તું એ મેસેજ સમાજમાં આપી શકે કે આજના પેરેન્ટ્સે આ બાબતે શું કરવું, કે તમારા બાળકને તમે કઈ રીતે આગળ વધારી શકો.
1: એક્ઝેક્ટલી, આજે આ રેડિયોના પ્લેટફોર્મ પર જે વાત ખરેખર જગ જાહેર જ છે, પણ છતાં પણ હું કહેવા માંગીશ. પાલનપુરમાં તો બધાને ખબર જ છે, માય પેરેન્ટ્સ હેઝ બીન ઇન્ટરકાસ્ટ મેરિડ કપલ. માય મોમ વોઝ ક્રિશ્ચિયન એન્ડ માય ફાધર ઇઝ સિંધી. તો એ લોકોને બહુ પહેલાં જ્યારે એ લોકોએ મેરેજ કર્યા તો એમને સમાજનો પણ એટલો સપોર્ટ નહોતો મળ્યો. તો એ લોકોએ પછી મળ્યો, પણ જે સમય એવો ગયો કે
0: જરૂર હતી ત્યારે ના.
1: હા, એટલે જરૂર એટલે એ તો આપણું માનવું છે, પણ સમય એ વખતે નહોતો મળ્યો સપોર્ટ. તો એ લોકોએ પણ એમની જાતે જ બધું કર્યું, અને સમાજમાં એવા કાર્યો કરીને એમણે એલિજિબિલિટી કેળવી કે સમાજ એમને એક્સેપ્ટ
0: કરે.
1: તો લવ મેરિડ કપલ અને અરેન્જ મેરિડ કપલ, એ લોકોના બાળકોના ઉછેરમાં બહુ મોટો ફરક હોય છે. ઘરમાં દાદા દાદી, માસા માસી, ફુઆ ફઈ, આ બધા

0: લોકો સપોર્ટ માટે એક જગ્યાએ હોય છે, એક જગ્યાએ નથી હોતા.
1: નથી હોતા
0: તો ધોઝ ઓલ ધ રોલ્સ ઓનલી પેરેન્ટ્સ હેવ ટુ પ્લે. અને એમાં પણ મારા પેરેન્ટ્સ માંથી એક પેરેન્ટ હેઝ ઓલવેઝ બીન આઉટ, યુ નો. તો મારું એવું એવો એક મેસેજ છે કે જો તમે ખરેખર એટલા નસીબદાર છો કે તમને તમારા પરિવારના દરેક સદસ્યોનો સહવાસ મળી રહ્યો છે, તો એને તમે અંડર એસ્ટિમેટ ના કરશો. કેમ કે એ બહુ જ મોટી વાત છે કે તમને દરેક પાત્રોનું ફુલફિલમેન્ટ લાઈફમાં મળે છે. એનાથી બાળકનું ગ્રૂમિંગ બહુ સરસ થતું હોય છે. તો આઈ વુડ સે ધીસ કે સંયુક્ત પરિવારનો જે આપણો એક ઇન્ડિયન આપણી જે ફિલોસોફી છે, કલ્ચર છે, એની સાથે તમે તમારું તાદાત્મ્ય હંમેશા માણસોએ જોડી રાખવું જોઈએ, એ મારો એક મેસેજ છે.
1: એનાથી ઘડતરમાં પણ ઘણો ફરક
0: પડતો હોય છે. યસ યસ
1: યસ. સોનિયા, આપના જીવનમાં હવે નેક્સ્ટ કયા ફિલ્ડમાં અને એવો કયો ગોલ છે કે આ સુધી મારે પહોંચવું જ છે અને હું પહોંચીને રહીશ? ઘણાની અંદર એવું હોય છે કે આ ઈચ્છા હોય કે આ ગોલ મારે સ્વીકારવો છે, હું મેળવવો છે, તો એ બાબતે શું કહીશ?
0: સિન્સ 2015 આફ્ટર આઈ માય રેડિયોનો એક્સપિરિયન્સ પછી આઈ હેવ સ્ટાર્ટેડ ફોકસિંગ ઓન મ્યુઝિક ઓનલી. અને અત્યારે તો આઈ ટ્રાવેલ ટુ ધ ડિફરન્ટ કન્ટ્રીઝ એન્ડ સિટીઝ એન્ડ મેની પ્લેસીસ વિથ માય ગ્રુપ, એન્ડ વી ડૂ પ્રોગ્રામ્સ એન્ડ વી ડૂ શોઝ ઓફ સૂફી એન્ડ સુગમ ગીત એન્ડ ઓલ સચ થિંગ્સ. તો સ્ટીલ આઈ બિલીવ કે આ એક પ્રોફેશન જ છે. લાઈફનો ગોલ એ કોઈ દિવસ પ્રોફેશન કે પૈસો હોવો
1: એ જરૂરી નથી,
0: એ મને યોગ્ય જ નથી લાગતું. જરૂરી તો પછીની વાત છે. પણ હા, આપણી અંદર એક એવું તત્વ હોય છે, દરેક વ્યક્તિમાં એક એવું તત્વ છે કે જે એને રન કરે છે, જે એને ડ્રાઈવ કરે છે. એ તત્વ કેટલું ઉજાગર છે, એ કેટલું પાવરફુલ છે, એને જાણવું, એને સમજવું, એ મારો ગોલ છે. એ સર્ચ એ મારો ગોલ છે, એ શોધવું એ મારો ગોલ છે. સો ઇટ ઇઝ નોટ વેરી ડાયરેક્ટ આન્સર, પણ આઈ હોપ આઈ એમ એબલ ટુ આન્સર યોર ક્વેશ્ચન. યસ
1: યા. સોનિયા, પાલનપુરમાં તમે મોટા થયા અને તમારું જે અભ્યાસિક સમય છે એ પણ પાલનપુરમાં ગયો, અને એને ખૂબ સારી રીતે કંઈક મેળવ્યું હોય એવું પાલનપુરમાં તમે સ્વીકારો છો. તો પાલનપુરની માટેની કોઈ એવી લાગણી જે લોકોને ખ્યાલ હોય જ કે પાલનપુરમાં ઘણું બધું તમને શીખવા મળ્યું છે, પણ છતાં પણ એવી કોઈ લાગણી શેર કરો કે જેનાથી એક દિલને સ્પર્શી જાય એ પાલનપુરની વાતથી.
0: બહુ જ બધી વાતો છે
1: તો શેર કરી શકો છો આપ.
0: મારી સ્કૂલ, વિદ્યા મંદિર, એની કેન્ટીનની કચોરી, પછી એના પહેલા હું રાજમણીમાં ભણતી
1: હા
0: ફર્સ્ટ ટુ ફોર્થ સ્ટાન્ડર્ડ. તો ચાલીને સ્કૂલ, અમે લોકો કોલેજ કમ્પાઉન્ડમાં રહેતા હતા, તો ત્યાંથી એક માજી હતા એમને લેવા આવતા, એ પણ ચાલીને જ લઈ જતા, પણ એ ચાર પાંચ બાળકોને સાથે લઈ જતા અને મૂકી જતા, પણ જવાનું ચાલીને જ હોતું.
1: ચાલીને જ.
0: પણ હું એવી હતી કે મને તો તમારે ઉંચકીને જ લઈ જવી પડશે, અધરવાઇઝ આઈ વિલ નોટ કમ. સો એક વાત. અને એ રાજમણીથી કોલેજ કમ્પાઉન્ડના રસ્તામાં છે ને એક ગેરેજ આવતું હતું રાઇટ હેન્ડ સાઈડ પર, ત્યાં એક હોજ હતો, એટલો મોટો એક કાચબો હતો. તો અને એ કાચબો જોવા માટે હું રોજ ઊભી રહેતી હતી.
1: અરે વાહ.
0: તો એક મુદ્દો. બીજું જોરાવર પેલેસ કે જ્યાં મેં ટુ વ્હીલર શીખ્યું હતું, અને જ્યારે વરસાદ પડતો ત્યારે હું ટુ વ્હીલર લઈને જોરાવર પેલેસમાં ખૂબ બધા રાઉન્ડ્સ મારતી, અને મને એવું ફીલ થતું કે વાવ આઈ એમ ઇન એર. અને આઈ યુઝ ટુ ડ્રાઈવ સો ફાસ્ટ, તો મેં એક્સિડન્ટ્સ પણ ઘણા કર્યા હતા. સો કોઈ પણ બહાનાથી વરસાદ પડે, એટલે સ્કૂલમાં હોઈએ કે ઘરે હોઈએ, કોઈ પણ બહાનું કાઢીને નીકળી જવાનું. એ જે ટુ વ્હીલર નવું નવું શીખ્યા હોઈએ ત્યારનો એ જે ઉન્માદ હોય એ પાલનપુરના રસ્તાઓ સાથે જોડાયેલો છે. બીજું, મારું મ્યુઝિકની જર્ની પાલનપુરથી શરૂ થઈ છે. બગડા સાહેબ,
1: હા યાદ છે મને,
0: એમની પાસે હું સંગીત શીખતી. નિમેશભાઈ મહેતા, એમની પાસે મેં થોડા સમય સંગીત શીખ્યું. અને દીસ આર ધ ફ્યુ થિંગ્સ વિચ આઈ કેન નેવર ફરગેટ. પ્લસ મારા જિગીશાબેન, મારા સેકન્ડ સ્ટાન્ડર્ડના ટીચર, કે

0: જે મને સૌથી વધારે, જેમણે મને એક ટીચર કરતાં પણ એક મધર તરીકેનો પ્રેમ આપ્યો હોય, એ ટીચર એટલે શી વોઝ મોર દેન માય મધર, મોર દેન કેરિંગ માય મધર, જિગીશાબેન ગોસાઈ. યસ, દીઝ આર ધી ફ્યુ થિંગ્સ વિચ આઈ કેન નેવર ફરગેટ અબાઉટ પાલનપુર. અને હા, સરકારી વસાહત.
1: હા,
0: મારા મમ્મીના જોબના કારણે અમે લોકો સરકારી વસાહતમાં રહેતા,
1: રેસિડેન્ટ.
0: અત્યારે પણ હું જ્યારે હમણાં અહીંયા ઇન્ટરવ્યૂ માટે આપણે રેડિયો પર અહીંયા પહોંચવાનું હતું તો એ રસ્તામાં જ આવે છે. આઈ વોઝ વોચિંગ કે બિલ્ડિંગ્સ કેટલી નાની લાગે છે હવે.
1: પહેલા બહુ મોટી,
0: પહેલા એવું લાગતું હતું કે અમે તો ફોર્થ ફ્લોર પર રહીએ છીએ અને 52 સ્ટેર સ્ટડીને ઉપર જવાનું છે, ને આજે હું જોતી હતી તો મને એવું લાગતું કે આ આટલી નાની બિલ્ડિંગ છે. પણ ત્યારે આપણે લોકો નાના હતા
1: એટલે નાના હતા
0: એટલે બધું મોટું લાગતું હતું. અને અત્યારે એ જ વસ્તુ આપણે જોઈએ છે તો આપણને એવું લાગે છે કે ઓ, ધીસ વોઝ સો નોર્મલ એક્ચ્યુઅલી.
1: સોનિયા, તારા ઇન્ટરવ્યુ પર મેં રિસર્ચ કર્યું ને, મને એવું લાગ્યું કે દરેક વ્યક્તિને કંઈક બનવાની ઈચ્છા હોય છે, અને એ એવું પણ હોઈ શકે કે વ્યક્તિ જાતે જ પોતાની શક્તિને ઓળખી નથી શકતી. તો ઘણી બધી સ્ત્રીઓ, ઘણી બધી દીકરીઓ છે કે જેમને કાં તો કંઈક કરવાની તક નથી મળતી, અથવા મળે છે તો એને એક્સેપ્ટ નથી કરતા. તો એક સ્ત્રી તરીકે, એક દીકરી તરીકે સમાજમાં કોઈ એવું સ્થાન મેળવવું હોય તો આ બાબતે એમને શીખવતી એક વાત કે જેનાથી એમને એક પ્રેરણા મળે કે ના, સોનિયા નેહલાની છે, એ આટલી આગળ વધી છે તો હું પણ કેમ ના વધું. તો એ બાબતે શું કહીશ?
0: ફોલો યોર ઇન્ટ્યુશન.
1: યા,
0: તમારી અંતરાત્માનો અવાજ સાંભળો. ઘણી વખત આપણે હૃદયમાંથી જે અવાજ આવતો હોય છે ને, એને આપણે ઇગ્નોર કરતા હોઈએ છીએ, કોઈ પણ પ્રભાવમાં આવીને, કોઈના પણ પ્રેશરમાં આવીને, કે પોતાના પ્રેશરમાં પણ આવીને, પોતાના અન્ડરસ્ટેન્ડિંગના પ્રેશરમાં પણ આવીને આપણે એવું કરતા હોઈએ છીએ. તો જ્યારે એ ઇન્ટ્યુશનને આપણે ફોલો કરીએ છીએ ને, એ હંમેશા આગળ જઈને એ સત્ય જ ઠરતું હોય છે. સો માય મેસેજ ઇઝ ધેટ ઓનલી, કે પોતાના જજમેન્ટ્સ અને બિલીફ્સના પણ પ્રભાવમાં નહીં આવીને, બીજા લોકોના પણ પ્રભાવમાં નહીં આવીને, આપણું અંતરાત્મા શું કહે છે એ જ કરવા માટે પગલાં આગળ ભરવા જોઈએ. ધીસ ઇઝ વોટ માય મેસેજ ઇઝ.
1: ચોક્કસથી. તો મિત્રો, આ હતા સોનિયા નેહલાની, અને ખરેખર આજે ખૂબ જ મજા આવી સોનિયા, અને થેન્ક યુ ફોર કમિંગ.
0: માય પ્લેઝર.
1: થેન્ક યુ સો મચ.

0: વ્યસ્ત રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
1: નમસ્તે શ્રોતા મિત્રો, આપ જાણો જ છો દીકરી શ્રેણીમાં અમે દર શુક્રવારે પ્રતિભા સંપન્ન માતા બહેન દીકરી સાથેનો વાર્તાલાપ રજૂ કરીએ છીએ. દર શુક્રવારે સાંજે 7 કલાકે અમે તેનું પ્રસારણ કરીએ છીએ અને તેનું પુનઃ પ્રસારણ શનિવાર સવારે 11 વાગે, મંગળવારે સાંજે 7 વાગે અને બુધવારે સવારે 11 વાગે રજૂ કરીએ છીએ. અમે આશા રાખીએ કે તમને અમારો આ કાર્યક્રમ ગમતો હશે. જો તમને અમારો આ કાર્યક્રમ પસંદ આવે તો અમારો વોટ્સએપ નંબર છે, નોંધી લેશો, 95-12-99-66-88. ફરી વાર બોલું છું, 95-12-99-66-88. તો આપ અમારા વોટ્સએપ નંબર ઉપર આપની લાગણીઓ અવશ્ય મોકલી શકો છો.

આવી જ રીતે આવતા શુક્રવારે આપણે મળીશું આપણા જ ગામ ટાકરવાડાની દીકરી કિંજલ પટેલ, કે જેણે જીપીએસસીની ક્લાસ 1 એક્ઝામમાં 116મા રેન્કમાં આવી અને પોતાના ગામનું, સમાજનું, પરિવારનું અને આપણા સૌનું ગૌરવ વધાર્યું છે. તો મિત્રો, ફરી મળીશું આવતા શુક્રવારે. આપ સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: જન્નત.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.

0: એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.